નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલ

અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે,
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે.

0: તમારા પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
1: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર કે પછી સોશિયલ મીડિયા ના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
0: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: રેડિયો પાલનપુરમાં ગીતામૃતમ એ નામે પ્રસારિત થતી આ શૃંખલામાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા એ આધ્યાત્મિક જ્ઞાનનો ગ્રંથ છે, વ્યવહાર જ્ઞાનનો ગ્રંથ છે. એની બધી વાતો આપણે જેમ જેમ ગીતાને સમજતા જઈએ તેમ તેમ કરી શકીએ. જુદા જુદા બહુ મોટા ગજાના વિદ્વાનોએ ગીતાને પોતાની રીતે મૂલવવાનો પ્રયત્ન કર્યો છે. એનામાં એવું તત્વ છે કે તમે એને સમજાવી શકો. ભાષા અત્યંત સરળ છે, પણ એના ભાવ એને સમજવા માટે આપણી માનસિક તૈયારી જોઈએ, માનસિક સજ્જતા જોઈએ, ક્ષમતા જોઈએ. એ જો એક વખત આવી ગઈ તો પછી આપણે ગીતાને ક્રમે ક્રમે ધીમે ધીમે સમજી શકીએ. ભારતમાં એ પછી તો 8 આસ્તિક દર્શન, 3 નાસ્તિક દર્શન એમ અનેક દર્શનો ઉદ્ભવ પામ્યા, વિકસ્યા. દરેક દર્શને પોતાની રીતે સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો વિચાર કર્યો. દરેક દર્શને જીવ, જગત અને ઈશ્વરનું સ્વરૂપ કેવું હોય એ વિશે પોતાની વિચારસરણી વ્યવસ્થિત કરી. બધા જ દર્શનો તર્કશુદ્ધ છે. બધા જ દર્શનો કોઈ ને કોઈ મહાન વ્યક્તિ દ્વારા પ્રવર્તમાન થયા છે, અને એમાંથી કોઈ પણ એક દર્શનના માર્ગ ઉપર ચાલીને માણસ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. ભગવદ્ ગીતામાં આપણને આ બધાના થોડા થોડા અંશો જોવા મળશે, કારણ કે આખરે સમગ્ર ભારતીય જીવનશૈલી એ પોતાના અંતિમ ઉપાદેય તરીકે મોક્ષને સ્વીકારે છે. આખી ભારતની જીવનશૈલી એ પોતાની જિંદગીને, પોતાના જીવનને માત્ર પોતાના પૂરતું કેન્દ્રિત ન કરવામાં માને છે, અને સમાજ માટે જે જીવ્યા છે એમના માટે અત્યંત આદર ઊભો કરવામાં માને છે. ભારતીય શૈલી, જીવનશૈલી એ વ્યક્તિને, મનુષ્યને, નરને નારાયણપણાની પ્રાપ્તિને માટે સક્ષમ માને છે. દરેક જીવ આજે જીવ છે, આવતીકાલ સ્વયં પરમાત્માના તત્વની સમાન બની શકે. હકીકતમાં જુદી જુદી રીતે પણ કહીને આપણે સંપૂર્ણ જગતને સમગ્રતાથી જોઈએ છીએ.

તું જ એક છે, એની અંદર જે અનેકત્વ દેખાય છે, એની અંદર જે વિભાગો દેખાય છે, એ કેવી રીતે અને કેમ દેખાય છે એ વિશે વિચારવાનો દર્શનોએ પ્રયત્ન કર્યો છે. ચેતન અને અચેતન તત્વ શું છે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. ગીતાકાર આ બધાના

ઉત્પત્તિ કરી શકીએ, માત્ર ગીતાને ભણીએ તો પણ કરી શકીએ એવું શંકરાચાર્યએ કહ્યું છે, જેમણે અદ્વૈત વેદાંતનો સિદ્ધાંત સરસ રીતે સમજાવ્યો. તે પણ એમ કહે છે કે ભગવદ્ ગીતા કિંચિદ અધીતા, ગંગા જળ લવ કણિકા પીતા, યે નાકારી મુરારી સમર્ચા, તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચામ. આવું શંકરાચાર્યજીએ કહ્યું છે. એટલે ગીતાને સમજવાનો પ્રયત્ન એ આપણા જીવનને, જગતને અને ઈશ્વર નામનું જે તત્વ છે એને સમજવાનો પ્રયત્ન છે, એમ સમજીને આપણે એનું અધ્યયન કરવું જોઈએ. સાતમા અધ્યાય સુધીમાં જુદા જુદા જુદા જુદા વિષયો આવ્યા, તે આપણે જોયા. મજાની વાત ગીતાની છે કે સંવાદ રૂપે છે. અર્જુન સંવાદ પૂછે અને ભગવાન કૃષ્ણ એનો જવાબ આપે. પહેલા જ પ્રશ્નની સાથે એમણે કહ્યું હતું કે તું પ્રજ્ઞાવાદ ઉભો કરે છે, બુદ્ધિવાદ ઉભો કરે છે, બુદ્ધિને પ્રશ્નો થાય છે અને એવા પ્રશ્નો તું પૂછે છે કે જેનો બુદ્ધિથી જવાબ આપવાનો હોય. અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે, એવું બિલકુલ શરૂઆતમાં કહ્યું હતું. પ્રજ્ઞાવાદ હોવું, વાદી હોવું અને પ્રજ્ઞાવાન હોવું, આ બે વચ્ચેનો જે ભેદ છે એ બહુ અગત્યનો છે. અર્જુન ધીમે ધીમે પ્રજ્ઞાવાદીમાંથી પ્રજ્ઞાવાન બનવા તરફની ગતિ ઉપર છે, એટલે એના પ્રશ્નોના પ્રકારો પણ બદલાય છે. તમે જો શરૂઆતના પ્રશ્નો જુઓ તો તે પ્રશ્નો, એટલે પહેલા અધ્યાયમાં એને જે મૂંઝવણ થઈ એના કારણે ઊભા થયેલા પ્રશ્નો, એને જે વિષાદ થયો એ કારણે ઊભા થયેલા પ્રશ્નો અને હવે જિજ્ઞાસાથી ઊભા થયેલા પ્રશ્નો, એ બેમાં ફરક છે. હવે એની જ્ઞાનની ઈચ્છા, જ્ઞાનની ભૂખ જાગી છે. હવે એણે જ્ઞાનના માર્ગ ઉપર આગળ વધવું છે. પણ જ્ઞાન શું, શેને જ્ઞાન કહેવાય? બહુ સાવ સાદી વાત ભાષામાં આપણે અહીંયા અનેક વખત કહ્યું છે કે આપણે ઇન્ફોર્મેશનને, માહિતીને જ્ઞાન માગી માની લઈએ તો આપણે અધૂરા છીએ. માહિતી એ જ્ઞાન નથી, તો જ્ઞાન શું છે? એટલે જ્ઞાન માટે સમ્યક જ્ઞાન શબ્દ વપરાયો દર્શનોમાં, ક્યાંક ક્યાંક ક્યાંક ક્યાંક પ્રમા શબ્દ વપરાયો. એ જ વસ્તુ જીવને માટે, જીવાત્માને માટે, પ્રાણને માટે મૂંઝવણ ઊભી કરનારી બને. આજે મૂંઝવણ ઊભી થાય છે એને કારણે પેલો જિજ્ઞાસુ ભક્ત, ભક્ત તો ખરો ઈશ્વર સાથે જોડાયો છે એટલે યુક્ત થયો છે, અને યુક્ત થયો છે માટે એનામાં ભક્તિનો ભાવ જાગૃત થયો છે. એ ન થયો હોત તો પ્રશ્નો જ ના હોત, પણ એ થયો છે. અને અત્યાર સુધીમાં કૃષ્ણએ એને જે કંઈ સમજાવ્યું તે તેની સમજમાં ઉતર્યું છે, અને એ ઉતરવાને કારણે એમાંથી ને એમાંથી એને કેટલાક નવા પ્રશ્નો ઉદ્ભવે છે કે જો તમે કહ્યું તે મેં સમજ્યો છું તો હવે આનું શું? તમે આગળ સાતમા અધ્યાયમાં બધા સરસ મજાના શબ્દો વાપર્યા, અધ્યાત્મ, અધિદૈવ, અધિયજ્ઞ, આ બધું શું છે? થોડું થોડું સમજો છો, કારણ કે સમજાવતા સમજાવતા આગળ વધ્યા છો એટલે થોડું થોડું સમજો છો, પણ હજી સંપૂર્ણ સમજવાનું બાકી છે. મારા મનમાં જે પ્રશ્નો ઊભા થાય છે એમાંના કેટલાક પ્રશ્નો શક્ય છે કે આસુરી પ્રશ્નો પણ હોય. એટલે આ 18મો અધ્યાય આપણે શરૂ કરીશું ને, એટલે બીજા જ શ્લોકની અંદર એ કૃષ્ણનું સંબોધન કરે છે, મધુસૂદન મધુ નામના અસુરનો વધ કરનાર. મારા મનમાં જો આસુરી પ્રશ્નો ઉભા થયા હોય તો એનો નાશ કરનાર, એટલે એવા પ્રશ્નો એ અત્યારે ઉભા કરે છે.

ઉભા કરે છે એટલે પ્રાણી ઉભા કરે છે એમ નહીં, કૃષ્ણને મુજવવા છે માટે નહીં, પોતે કંઈક જાણે છે ને જરા પરીક્ષા લઈ લઈએ એ પ્રમાણેના પ્રશ્નો નથી. હવે એની સાચી જિજ્ઞાસા છે અંદરથી, અને આટલું જાણ્યા પછી એમ થાય છે કે હજુ હું સંપૂર્ણ સમજ્યો નથી, આટલું જાણવું જરૂરી છે. કૃષ્ણએ અત્યાર સુધી આ વાત કરી અધ્યાત્મ ને બ્રહ્મ ને અધિભૂત ને અધિદૈવ ને આવા બધા શબ્દો વાપર્યા છે, અને એ બધા શબ્દોને થોડા થોડા સમજાવ્યા છે તે સમજ્યા છીએ. પણ હવે જરા સરખી રીતે સમજવા માટે આપણે કૃષ્ણને પૂછીએ. એ કૃષ્ણને પૂછે છે, હકીકતમાં તો આખો સંવાદ જે છે ને એ ગુરુ શિષ્યના સંવાદ જેવો સંવાદ છે, એટલે એને ઉપનિષદ નામ આપ્યું છે. તો હવે એ આઠમા અધ્યાયના પહેલા જ શ્લોકમાં કૃષ્ણને પૂછે છે, હે પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ, હે નરશ્રેષ્ઠ, હજુ એ પરબ્રહ્મ છે એના મગજમાં નથી. હજુ તો આગલા સાતમા અધ્યાયમાં કહ્યું, છતાં પણ વ્યક્તિમાં આપન્નમ, વ્યક્તિત્વને પ્રાપ્ત કરનાર બ્રહ્મ તરીકે ઓળખે છે. એટલે એણે સંબોધન કર્યું, હે પુરુષોત્તમ, હે પુરુષોમાં ઉત્તમ, હે કૃષ્ણ નામના વ્યક્તિ. અહીં જ વાત આવીને ઉભી રહે છે આખા પ્રશ્નનો. આ પ્રશ્ન છે ને એનો જવાબ આટલામાં જ છે. હે પુરુષોત્તમ, પુરુષ શબ્દ પછી આવવાનો છે, જુદા અર્થમાં આવવાનો છે, અને એ આપણે જોવાના છીએ. એ અર્થમાં અહીંયા પૂછાયો હોય એ પણ શક્ય છે, કારણ કે અર્જુન સામાન્ય તો છે નહીં. એને કહ્યું કે હે પુરુષોત્તમ, કિમ તદ બ્રહ્મ, આ તમે વાત કરી તો એ બ્રહ્મ શું છે? કિમ અધ્યાત્મમ, આજે તમે અધ્યાત્મ કહ્યું તે શું છે? કિમ કર્મ, તમે કર્મની વાત કરો છો તો કર્મ શું છે? કોનું કોનું કર્મ, કોણે કરવાનું કર્મ? કર્મની આટલી બધી વાતો છે થઈ, તો કોણ કર્મ કરનાર છે? આગળ જે વાતો થઈ એમાં તો ગરબડ થઈ જાય એવું છે. કિમ કર્મ અધિભૂતમ ચ કિમ, આ અધિભૂત તમે કહ્યું તે શું છે? અધિદૈવમ પ્રોક્તમ, તમે અધિદૈવ જે કહ્યું તે શું છે? આ મને કહો, કિમ તદ બ્રહ્મ, કિમ અધ્યાત્મમ, કિમ કર્મ પુરુષોત્તમ, અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ, અધિદૈવમ કિમ ઉચ્યતે. આ બધા શબ્દો આગળ આવી ગયા, અને તમે કયા? બ્રહ્મ શબ્દ અનેક વખત વપરાયો, અધ્યાત્મ શબ્દ પણ વપરાયો છેલ્લા સાતમા અધ્યાયની અંદર, અધિભૂત શબ્દ વપરાયો સાતમા અધ્યાયની અંદર, કર્મની વાત તો ક્યારની ચાલે છે? તો આ બધું શું છે એ મને કહો. આપણે આ શબ્દોને સમજવા અત્યારે પ્રયત્ન કરતા નથી, કારણ કે કૃષ્ણ એનો જવાબ આપે ત્યારે આપણે એને સમજવા છે. એટલે અત્યારે એ પ્રશ્નોના સમજવા ઉપર આપણે જતા નથી, એ શબ્દોને સમજવા ઉપર હજી હમણાં જતા નથી. આપણે કૃષ્ણ જવાબ આપવા મળશે એટલે આપણે આ શબ્દોને ફરી પાછા સમજવાનો પ્રયત્ન કરીશું કે આ બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદૈવ આ બધું છે શું. અને પૂરેપૂરી સમજવું જોઈએ, આખું એ આખું જગત માયાથી ચાલે છે એમ આપણે કહી દઈએ તો બધું માયામાં સમજ જાય. તો એને સમજવું તો જોઈએ ને કે ભાઈ તમે કહ્યું છે જગતના સર્જનની આખી આખી વાત કરી, મારી અષ્ટધા પ્રકૃતિઓની અંદરથી એટલે પરમાત્માની પ્રકૃતિમાંથી જ પરા અને અપરા એ પ્રમાણે સૃષ્ટિનું સર્જન થાય છે એની પણ વાત કરી. તો સર્જનની ક્રિયા અને કર્મ થાય છે એમ પણ સ્વીકારવું રહ્યું. તો આ બધું મૂંઝવે છે, હજુ પ્રશ્ન પૂરો થયો નથી અર્જુનનો. બીજા શ્લોકમાં એ શું કહે છે? અધિયજ્ઞ
कथम चैकोत्र।

આત્મ વિહી. આ બીજો પ્રશ્ન, બીજો ને પ્રશ્ન તો બધા આમાં એકમાં અનેક થઈ ગયા, પણ આ બીજા શ્લોકમાં બાકીના પ્રશ્નો પૂછ્યા એને. અને એ વખતે એને મધુસૂદન, મધુનો નાશ કરનાર, મધુને મારનાર, અને અહીંયા મધુ એટલે કોઈ મનમાં આવેલા હોય વિપરીત વિચારો, આસુરી વિચારો, તો એને કાપી નાખનાર, એવું એને સંબોધન પણ કરી લીધું. તો હવે મને કહો કે તમે છેલ્લે છેલ્લે એમ કહ્યું હતું કે પ્રયાણ કાલે ચ મામ તે વિદુર યુક્ત ચેતસઃ, 30મા શ્લોકમાં 7મા અધ્યાયના કહ્યું હતું કે પ્રયાણ કાળે પણ તે જો યુક્ત ચિત્ત હશે તો મને જાણશે, મને ઓળખી લેશે. અહીંયા એક પ્રશ્ન પૂછ્યો, નિયત આત્મભી, આ નિયત આત્મા હું, એટલે તમે જે કયા તે તમારી અંદર જેમનું ચિત્ત જોડાયેલું છે તે પરમાત્મા તત્વની અંદર જે જોડાઈ ગયો છે તે પ્રયાણ કાલે, પ્રયાણ સમયે મને પ્રાપ્ત કરશે એમ તમે કહ્યું છે, તો કથમ, ચિત્ત પરમાત્મામાં સ્થિર કર્યું છે પણ પરમાત્માને ઓળખી શક્યો છે કે કેમ, પરમાત્મા તત્વને એ જાણી શક્યો છે કે કેમ, એની અંદર ચિત્તને સ્થિર તો કર્યું છે, કંઈક છે, કોઈ એક એવું પરમ તત્વ છે કે જેની સાથે તમે તમારા આત્માને જોડી દીધો છે. એટલે તમે અને તમારો આત્મા મેં જુદા છે એમ હું કહેવા માંગતો નથી, એક જ છે. પણ જો તમારો, જો આત્મા પેલા પરમ તત્વની સાથે જોડાઈ ગયો હોય તો તે ઈશ્વરને પ્રાપ્ત કરે છે એમ કહ્યું, તો કેવી રીતે ઓળખે એ, આ પરમાત્મા તત્વને ઓળખશે કેવી રીતે? હું પ્રયાણ કાલે ચ કથમ, કથમ, કેવી રીતે જ્ઞેયોસી, તને જાણી શકાય છે એમ તે જે કહ્યું, જ્ઞેય એટલે જાણી શકાય એવો, જ્ઞેય જાણી શકાય એવો છે એમ તમે જે કહ્યું. હવે અહીંયા પણ કૃષ્ણને આપણે માનવ રૂપધારી દેવકીનો દીકરો એ રીતે ઓળખીએ તો આ પ્રશ્નના જવાબો નથી, કારણ કે તો પણ એનું સ્વરૂપ મર્યાદિત થઈ ગયું. હમણાં વ્યાખ્યા આપશે એટલે આપણને ખ્યાલ આવશે કે ક્યાંક અધિભૂતમાં કે અધ્યાત્મમાં આપણે એને મૂકવા પડે. એ સ્વયં પરમાત્મ તત્વ છે ને, આ તો જે શરીર છે એ તો ઠીક છે, એ તો માયા છે. એટલે અસી એમ કહીને તું એમ કે જે વખતે અર્જુન, ત્યારે પણ સમજવાનું તો એ જ કે એણે પરમાત્મ તત્વને જાણવા માટે પ્રશ્ન કર્યો છે અને પરમાત્મા તત્વને પોતાને પ્રશ્ન કર્યો છે. તમે કહ્યું કૃષ્ણ, તો એની અંદર હવે મને આ સવાલ પેદા વળી થયો છે કે અધિયજ્ઞ, આ અધિયજ્ઞ શું, શું શબ્દ નથી વાપર્યો, કોણ, આ અધિયજ્ઞ એ શું, અને કથમ દેહેસ્મિન, અને એ આ શરીરની અંદર છે એમ જો કહીએ તો એ કેવી રીતે, કથમ દેહે અસ્મિન, આ દેહની અંદર, આ પાંચ ભૌતિક જે શરીર છે અમારું, એ પાંચ ભૌતિક શરીરની અંદર અધિયજ્ઞ પણ નિવાસ કરે છે એમ જો કહેતા હોઈએ તો કથમ, કેવી રીતે? એટલે આ બધા જે શબ્દો છે, અધ્યાત્મ, આપણે અધ્યાત્મ જ્ઞાન એવા શબ્દો વાપરીએ છીએ, સામાન્ય અર્થમાં વાપરીએ છીએ, બહુ એની અંદર અંદર ગયા સિવાય પણ વાપરતા હોઈએ છીએ. હવે થોડું અંદર જવાની શરૂઆત કરવાની છે. આધ્યાત્મિકતા, કોઈ માણસ અંગ્રેજીમાં એને સ્પિરિચ્યુઅલ કે, સમાનાર્થી નથી પણ કહેવાય છે. તો આ આધ્યાત્મિકતા શું છે, અધ્યાત્મ શું છે, અધિભૂત શું છે, અધિદૈવ શું છે, અધિયજ્ઞ શું છે, અને કર્મ શું છે, આ બધા શું છે, આ બધી બધી મૂંઝવણ ઊભી થાય છે. બે જ વાત કરી દીધી હતી કે એક પરમ ચૈતન્ય છે અને એક સંપૂર્ણ અચેતન છે, એમ બે વસ્તુઓ મેં જ વાત કરતી વખતે કહ્યું હતું કે મેટર એન્ડ એનર્જી, પણ આ બંનેની વાત કરીએ

ત્યારે પણ આપણને કઈક કઈક એની અંદર છુપાયેલું છે એ જોવા મળે છે કે આ શું છે. ફક્ત આ બે તત્વો છે, બધા દર્શનોએ જુદી જુદી રીતે બે તત્વોની વાત કરી છે, જુદી જુદી રીતે કરી છે, થોડા ફેરફાર સાથે વાત કરી છે. એ તમે ન્યાય વૈશેષિક લો કે પૂર્વમીમાંસા ઉત્તરમીમાંસા લો કે સાંખ્ય યોગ લો, એ બધામાં ઈશ્વરના એટલે આ જગતના સર્જનની ને જગતના સ્વરૂપની વાત કરે ત્યારે કોક ને કોક જગ્યાએ બે તત્વોની વાત આવે છે, ક્યાંક બેના બદલે ત્રણ તત્વોની વાત આવે છે, પણ આવે છે મૂળભૂત રીતે. તો અહીંયા પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે આ બે તત્વોની વાત આગળ કરી અને બેમાંથી ત્રણ કરે, અપરા અપરા અને એનાથી પર એવો પરબ્રહ્મ, તો આ પરાય ખરા અપરાય ખરા સૃષ્ટિ અને પરબ્રહ્મ પણ ખરો, તો એની અંદરની વાત કરતા કરતા આ શબ્દો પણ સાથે આવીને ઉભા રહ્યા, બ્રહ્મ અધ્યાત્મ અધિભૂત અધિદૈવ અધિયજ્ઞ આ બધા શબ્દો પણ આવીને ઉભા રહ્યા. તો આ કોણ છે, આ શું છે તે હવે મને કહો. તો આ ત્રણે ત્રણ પ્રશ્નોનો હવે ઉત્તર આપવાની આઠમા અધ્યાયના ત્રીજા શ્લોકથી કૃષ્ણ શરૂઆત કરે છે. અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવોધ્યાત્મ ઉચ્યતે ભૂત ભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મ સંગનિતઃ. હમણાં જે આપણે વાત કરી એ આ શ્લોકમાં આવી. એ કહે છે કે અક્ષરમ બ્રહ્મ, જે બ્રહ્મ છે તે અક્ષર છે, એની અંદર ક્ષર એટલે ઓછા વત્તા પણ થવાની શક્યતા નથી, અક્ષર છે, સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે, અવિનાશી છે, અજન્મા છે, એટલે એ અક્ષર કહેવાય છે. એ પરમ તત્વ જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત જે શબ્દો એના માટે કહેવા હોય તે કહો, એને જ પરમાનંદ કહો, એને જ સત્યમ શિવમ સુંદરમ કહો, એ એક પરબ્રહ્મ છે. અહીંયા બ્રહ્મ શબ્દ વાપર્યો છે, કોઈ જગ્યાએ પરબ્રહ્મ શબ્દ વપરાય છે, કોઈ જગ્યાએ બ્રહ્મ અને પરબ્રહ્મને અલગ કરવાનો પણ કેટલાક લોકોએ પ્રયત્ન કર્યો છે. આપણે એ બધામાંથી ગીતા ઉપર માત્ર આવી જઈએ. એક તત્વ એવું છે જે બ્રહ્મ છે, જે અક્ષર છે, જે નિત્ય છે, કાયમી છે, જે શાશ્વત છે. હું શાશ્વત જે બ્રહ્મ છે તે એક છે, એને આપણે બ્રહ્મ કહીશું. એટલે પેલા પ્રશ્નની શરૂઆત થઈ, એમાં પહેલો જે પ્રશ્ન હતો ને કેમ તદ બ્રહ્મ, તો એનો જવાબ આવી ગયો અક્ષરમ બ્રહ્મ. અને પછી સ્વભાવો અધ્યાત્મમ, જે વખતે આપણે મનુષ્ય તરીકે કે પ્રાણી તરીકે જન્મ પામીએ એટલે એની અંદર સ્વભાવ ઉત્પન્ન થાય છે, પોતાપણાનો ભાવ. સ્વભાવ એટલે આપણે જે ક્રોધી ને પ્રેમાળ ને એવું બધું કહીએ કે માણસનો સ્વભાવ છે, એ અર્થમાં નથી. સ્વભાવ પોતાનો ભાવ, હોવાપણાનો ભાવ, હું છું એવી અનુભૂતિ જે ઉત્પન્ન થાય, અસ્તિત્વની અનુભૂતિ ઉત્પન્ન થાય, એ સ્વભાવ. તો કહે છે કે જે સ્વસ્વરૂપ અક્ષર છે એને બ્રહ્મ કહ્યું, અને સ્વસ્વરૂપ સ્વભાવ એને અધ્યાત્મ કહીશું. એટલે આપણે સાદી ભાષામાં જે અત્યાર સુધી વાત કરતા હતા ને જીવ અને પરમાત્મા, એવી વાત થઈ ગયા, એનો જ અંશ છે, છતાં પણ એની અંદર સ્વભાવ પોતાપણાનો ભાવ, હું હોવાપણાનો ભાવ, એ અધ્યાત્મ છે. આત્મા અને પરમાત્મા એમ આપણે કહો અત્યારે સમય પૂરતું, સમજવા પૂરતું, સાવ એમ નથી પણ સમજવા પૂરતું આપણે કહીએ,
શું

0: अध्यात्मम उच्यते। बे थी गया त्रिजु आयु भूत भाव उद्भव करो विसर्ग कर्म संग नीता त्रिजी वात दी अति कर्म जे कई उत्पन्न थयु छे ते उत्पन्न थवा माटेनी कोई प्रक्रिया होय ने उत्पन्न थवा माटेनी प्रक्रिया मनुष्य के प्राणी नु शरीर उत्पन्न थाय छे शरीर चोक्कस अचेतन छे पण एने उत्पन्न थवानी प्रक्रिया तो थाय छे અને એ ચેતનના સંસર્ગમાં એ ચેતન હોય તેવું દેખાય પણ છે પણ એના ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા તો હાજર છે દાખલા તરીકે આપણે ઘડો જોઈએ ઘડાને આપણે ભૂત એમ કહીએ ભૂત એટલે જે ઉત્પન્ન થાય છે તે ભૂભવતી ભૂત હતું છે એનો અર્થ થાય છે ભવતી જે થાય છે જે બને છે જે ઉત્પન્ન થાય છે ઘડો થાય છે તો માટી એને ગુંદળવાની એને ચાકડા ઉપર મૂકવાની ચાકડાને ફેરવવાનો એ ફેરવતી વખતે પિંડની કાળજી લેવાની અને ઘડાનો આકાર આપવાનો આ આખી જે ક્રિયા થઈ એને કર્મ કહેવાય કોઈ પણ વસ્તુ એ આપણે જેને ચેતન કહીએ કે આપણે જેને અચેતન કહીએ એમાં જે કઈ ભૂત છે એ ભૂત આખું ભૂત ભાવ ઉદ્ભવ કર ભૂત ભાવ પેલો સ્વભાવ હતો પેલા આપણે કહું ને સ્વભાવ અધ્યાત્મમ અધ્યાત્મે સ્વભાવને અધ્યાત્મ કયો પોતાના સ્વરૂપનું ભાવ હોવાપણું એમ ઉત્પન્ન થયેલા હોવાપણું એનો જે ભાવ છે એ કર્મ છે એના માટેનો એ ઉત્પન્ન કરવાનો જે વિસર્ગ છે એ જે ક્રિયા છે અહીંયા વિસર્ગનો અર્થ એક થાય ત્યાગ છોડવો એક પછી એક એ જે થાય છે તેને કહેવાય છે કર્મ એટલે આ જે આખી સૃષ્ટિ આખું જગત ચરકે અચરક ઉત્પન્ન થવા માટે જે વિસર્ગ ઉભો થાય છે જે ક્રિયાઓ પ્રક્રિયાઓ ઉભી થાય છે એને આપણે કર્મ કહીશું તો પહેલા ત્રણ પ્રશ્નોનો પહેલા શ્લોકમાં જે હતા કેમ તદ બ્રહ્મ કે અધ્યાત્મમ કેમ કર્મ પુરુષોત્તમ એ પહેલા અધ્યાયના પ્રથમ ચરણના ત્રણ શબ્દો ત્રણ પ્રશ્નો એનો જવાબ ત્રીજા શ્લોકમાં કૃષ્ણએ આપી દીધો હજી જે પ્રશ્નો બાકી રહ્યા છે અધિભૂત અધિદૈવ અધિયજ્ઞ એનો જવાબ હજુ આપવાનો બાકી છે તે આપણે હવે પછી જ્યારે જોઈશું ત્યારે ચોથા શ્લોકથી એ જોવાની શરૂઆત કરીશું ચોથા શ્લોકથી એ સમજણ આપણી અંદર આવશે તો આપણે આઠમા અધ્યાયના ત્રીજા શ્લોક સુધીનું પઠન પૂરું કર્યું છે હવે ની વખતે હવે જ્યારે આપણે મળશું ત્યારે આઠમા અધ્યાયના ચતુર્થ શ્લોકથી શરૂઆત કરીશું
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં આવી જ રીતે મળતા રહીશું તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનેતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મિ હાડા. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે આપણે મળી રહ્યા છે એવી વ્યક્તિને કે જેમણે કોન બનેગા કરોડપતિ સોની ચેનલમાં આવતા એપિસોડમાં દિવાળી વીકના સ્પેશિયલ એપિસોડમાં હોટ સીટ પર સ્થાન મેળવ્યું છે. તો હેલો ચાંદની.
2: હાય,
1: કેમ છે?
2: એકદમ મજામાં.
1: ચાંદની, તમે ગુજરાત અને બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે એક અમિતાભ બચ્ચનજી સાથે કોન બનેગા કરોડપતિ એપિસોડમાં જોડાઈને. તો આપ બનાસકાંઠાના વિદ્યામંદિરના પણ સ્ટુડન્ટ છો
2: જી,
1: તો આપ ક્યાં સુધી

0: પહોંચ્યા છો અભ્યાસી ક્ષેત્રોમાં?
1: મેં હું તો પહેલાં સૌથી પહેલાં વિદ્યાનંદની સ્ટુડન્ટ હતી, તો ત્યાં જ પહેલાં બહુ સારી એવી હોબીઝ અને ડેવલપ થયું હતું, શોખ પણ ત્યાંથી એટલા ડેવલપ થયા સ્પોર્ટ્સ અને બધામાં. એના પછી મેં ડિગ્રી ઇન્જિનિયરિંગ કર્યું છે, એ મેં સુરત બારડોલીથી કર્યું છે, અને ત્યારબાદ જોબ્સ કરી છે, પણ હમણાં તો હું પરસ્યુ કરી રહી છું ક્લાસ 1-2ની એક્ઝામ્સ માટે.
0: તો તમે વ્યવસાયિક ક્ષેત્રોમાં મલ્ટીટાસ્ક પસાર કર્યા છે,
1: હા
0: તો
1: એકદમ.
0: એવું કઈ રીતે બન્યું?
1: એકચ્યુઅલી એવું હતું કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું ત્યારે એકચ્યુઅલી એ ગોલ નહોતો, મારે એરફોર્સ પાયલટ બનવું હતું. પણ એવું હતું કે ગર્લ્સ માટે એ વખતે ડાયરેક્ટ 12th પછી ડાયરેક્ટ કોઈ એક્ઝામ હતી નહીં, તો પછી પપ્પાએ પણ એડવાઇસ કરી કે આ મતલબ કરવું છે તો પછી ગ્રેજ્યુએશન ડિગ્રીમાં કરી શકાય. તો તે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી લીધું. મને કદી કોડિંગમાં ઇન્ટરેસ્ટ હતો નહીં, તો એન્જિનિયરિંગ કર્યા પછી પણ મેં એક દિવસ પણ કદી કોડિંગ માટે જોબ કરી નહોતી. તો પછી મેં સ્ટાર્ટ કર્યું. એક મને હંમેશાથી છે ને પબ્લિક રિલેશન જ્યાં હોય એ ટાઈપની જોબ હંમેશાથી પસંદ હતી, તો એક નાની ફાઇનાન્સ કંપનીમાં લોન્સ માટે હું કામ કરતી હતી. ત્યાંથી પછી કોઈ રેફર કર્યું તો HDFC બેંકમાં મેં જોબ કરી અહીંયા પાલનપુરમાં, લગભગ 3 વર્ષ અહીંયા જોબ કરી. પછી આફ્ટર મેરેજ ત્યાં ટ્રાન્સફર થઈ ગયું અમદાવાદમાં, ત્યાં જોબ કન્ટિન્યુ રાખી, પણ થોડીક હાર્ડ લાઈફ થઈ ગઈ હતી મેરેજ પછી, તો વિચાર્યું કે આનાથી કંઈક ડિફરન્ટ ફિલ્ડ પસંદ કરવું જોઈએ. તો એના પછી એ જોબ મેં લીવ કરી, અને એના પછી થોડી હું પ્રિપેરેશન્સ કરતી હતી ગવર્મેન્ટ એક્ઝામ માટે. તો ઇન બિટવીન મારો શોખ પણ છે કોરિયોગ્રાફી માટેનો, તો હું કોરિયોગ્રાફી કરતી હતી ડાન્સ અને ગરબા માટેની. અને એના પછી સ્ટાર્ટ કરી પ્રિપેરેશન, તો મતલબ બ્લેસિંગ્સ છે કે સફળતા મળી પણ. અને એમાંથી એક જોબ મને મળી ગઈ હતી ICDS સુપરવાઇઝરની, જે આંગણવાડીઝ હોય છે આપણા ત્યાં, એ આંગણવાડીઝનું સુપરવિઝન કરવાનું હોય છે. અને એના પછી બીજી એક્ઝામ આપી હતી, તો હાલમાં મને નાયબ મામલતદારની જોબ મળી છે.
0: ખૂબ સરસ. તો આ બધા વ્યવસાય ક્ષેત્રોને પાર કરી અને આ KBCમાં જોડાવાનું તમારું સપનું કઈ રીતે?
1: એકચ્યુઅલી KBC તો એવું છે કે જ્યારથી ટીવીમાં શો જોયો છે નાનપણથી, લગભગ 12 વર્ષથી આ શો જોતા આવ્યા છીએ, ત્યારથી જ એક સપનું મતલબ મનમાં એક ઈચ્છા તો હંમેશાથી હતી કે જે સામે અમિતાભ જ્યાં સામે જે હોટ સીટ છે ત્યાં ક્યારેક હું પણ હોઈ શકું. પણ કદી કોઈ આઈડિયા નહોતો કે ત્યાં સુધી કેવી રીતે જવાશે. આ વખતે અચાનક જ એવું થયું કે મતલબ જ્યારે એમને પૂછ્યા હતા ક્વેશ્ચન શો ચાલુ થયા એના 3-4 મહિના પહેલા, ત્યારે મેં અટેન્ડ કર્યું કે એપના અંદરથી મેં આન્સર્સ આપ્યા થોડા. તો લકીલી એના લગભગ 1 વીક પછી કોલ આવ્યો ત્યાંથી કે તમે સિલેક્ટ થયા છો, તો તમે નેક્સ્ટ ઓડિશન માટે તમે સિલેક્ટ છો. તો પછી ટેલિફોનિક ઇન્ટરવ્યૂ થયા એના પછી 2, અને એના પછી પણ 3rd રાઉન્ડમાં સિલેક્ટ થઈ. તો પછી બરોડા ઓડિશન હતું, ત્યાં આખું વિડીયો ઓડિશન હોય છે. એ ઓડિશન થયા પછી એમને લગભગ 350 જણા આવ્યા હતા ગુજરાતમાંથી એ વિડીયો ઓડિશન આપવા માટે. એમાંથી 13 લોકોને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ માટે ત્યાં બોલાવ્યા, અને એમાં સિલેક્શન થઈ ગયું.
0: અને તમે જ અમિતાભ બચ્ચન જીને કહેલું કે મારે હોટ સીટ પર બેસવું છે, તો એ વખતે તમને કેવી ફીલ થઈ?
1: બહુ જ એટલે એકચ્યુઅલી બધાનું સપનું ત્યાં છે ને. લાઈફ તો એવી છે ને કે તમને જે મળે એનાથી કંઈક વધારે જ તમે ઈચ્છતા હોવ છો, કે જ્યાં સુધી ઓડિશન આપ્યું ત્યારે એમ જ હતું કે કોલ આવી જાય ખાલી એક ફાસ્ટેસ્ટ ફિંગર માટે તો પણ બહુ છે,
0: બહુ છે.
1: પણ ત્યાં પહોંચી ગયા પછી એમ છે કે હોટ સીટ પર આવી ગયા તો બહુ છે. હવે હોટ સીટ પર આવી ગયા પછી ત્યારે એમ થાય છે કે અમાઉન્ટ બહુ વધારે જીતી જઈએ, કાં તો પછી કંઈક નવું અચીવ કરીને જઈએ. તો ત્યારે મને અમાઉન્ટનું તો હંમેશા તેવું હતું નહીં, પણ એક હતું કે સામે જે ઇન્સ્પિરેશનલ વ્યક્તિ છે, તો એવું વ્યક્તિત્વ મને પણ ભવિષ્યમાં બનાવી શકું. તો એમની માટે જ મેં એમ કહ્યું કે તમે જગ્યા ઉપર છો, હું એ જગ્યા ઉપર ભવિષ્યમાં આવી શકું એવું હું વિશ કરું છું. તો એમને મારી વિશ ત્યાં જ પૂરી કરી દીધી.
0: બહુ સરસ. તમે કેટલા સુધીની રકમ ત્યાં જીતીને આવ્યા છો?
1: એકચ્યુઅલી મેં આન્સર્સ તો 12 લાખ 50 હજાર સુધીના આપ્યા હતા, પછી 25 લાખના ક્વેશ્ચનમાં એક મિસ્ટેક થઈ ગઈ હતી, તો હું 3 લાખ 20 હજાર જીતી હતી.
0: સરસ.

0: આપણી વચ્ચે એમના પિતાશ્રી પણ છે. નમસ્કાર. આપને કેવું લાગ્યું આ ચાંદનીજીને ત્યાં કેબીસી સુધી પહોંચતા જોઈને?
1: જ્યારે મારી પર કોલ આવ્યો તો મને આંચકો લાગ્યો, મતલબ કે આ નંબર ક્યાંથી આવ્યો. પછી મારા ફોન પર વાતચીત થઈ કે મેં તમારો નંબર આપેલો, એટલે એ પ્રમાણે કે તમારો ફોન આવ્યો છે, એટલે મને બહુ ખુશી આનંદ થયો. પછી અમારે વાતચીત થઈ ક્યારે જવાનું છે, ક્યારે ઓડિશન છે.
0: નાનપણથી જ એમને આ સપનું હતું અને
1: હા, એટલે કે ભાઈ કોઈ અલગ ફિલ્મમાં કામ કરવું અને સારી રીતે એમાં આગળ વધવું, એમ એવું એમને પહેલાથી જ નક્કી હતું.
0: અને તમે પણ એમના સપનાઓ પૂરા કર્યા છે, તો પિતા તરીકે સમાજ
1: અમારા મારો મોટો સન છે અને પછી બે છોકરીઓ છે, સોનિયા અને આચાર્ય, બધાને એ રીતના કે ભાઈ આગળ વધવાને મેં ટ્રાય કરેલો જ છે.
2: હું એમ એકચ્યુઅલી કહેવા માંગીશ કે મારી જે પર્સનાલિટી છે તો એમાં એક બહુ ગુણ છે, બહુ ઓછા લોકોમાં મેં જોયો છે, કારણ કે હું જે આસપાસ મારા ફ્રેન્ડ્સ જોતી હતી, ડિસિઝન મેકિંગ જે ગુણ છે એ હું કમ્પ્લીટલી કહી શકીશ કે મારા પપ્પાના કારણે જ મારી અંદર છે. કે એમને કદી પણ મને એમ નથી કહ્યું કે આ તારે કરવાનું ને આ તારે નથી કરવાનું, હંમેશા મને એમ કહ્યું છે કે આ ડિસિઝન તારે જ લેવાનું છે. તો એના કારણે મતલબ મેં જોયું છે કે આજના ટાઈમમાં 45-50 વર્ષના માણસો પણ ડિસિઝન નથી લઈ શકતા એટલા જલ્દી. જ્યારે હું નાનપણથી પોતાના ડિસિઝન પોતે જ લેતી આવી છું, તો આ ગુણ માટે હું આમ કમ્પ્લીટલી મારા પપ્પાને શ્રેય આપવા માંગીશ.
0: સોનિયા, તમારા નાના બેન છે ચાંદની, અને તમને કેવું ફીલ થાય છે એમના માટે?
3: બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. અને પહેલેથી મતલબ એનું વ્યક્તિત્વ જ અલગ હતું. એ પહેલેથી કહેતી કે સોનિયા મારે આ બધું, મતલબ જે નોર્મલ જે લોકો જીવે છે એક લેડીઝની, કે બસ હાઉસ વાઈફ બની ગયા, બેબી આવી ગયું, બસ ઘરમાં જીવો, નોકરી કરવા જવાય, પહેલેથી એનું સપનું હતું કે હું કંઈક અલગ કરું એમ. પણ એકચ્યુઅલી એને ગોલ નહોતો મળ્યો લાઈફમાં, એટલે આ બધી એના જે વ્યવસાયિક બધા ફિલ્ડ અલગ અલગ એના કારણે જ થાય કે શું કરવું છે. નોકરી કરતી હતી HDFCમાં, પણ શી ઇઝ નોટ સેટિસ્ફાઈડ. પછી એને આ જ્યારથી એને આ GPSC એક્ઝામ આપી, એટલે એનો કોન્ફિડન્સ વધ્યો કે ના, હું આ ક્લાસમાં ઓફિસર બનું તો કંઈક મારા જીવનનો ગોલ એમ કે થાય, અને કંઈક અલગ કરું દુનિયાથી, એમ નોર્મલ નથી કરવું મારે કંઈક.
0: બાબતે ચાંદનીજી, આપ સમાજની દીકરીઓને શું કહેવા માંગો છો? તમારા જેવા અનેક મલ્ટીટાસ્ક ગોલ સિદ્ધ કરી અને આગળ કઈ રીતે વધુ?
2: હા, ચોક્કસથી, મતલબ હું એ જ કહેવા માંગુ છું કે અને એકચ્યુઅલી છોકરીઓને આજકાલ સમાજમાં આપણે જોઈએ છીએ કે બેટી બચાવો બેટી પઢાઓ આંદોલન છે. બેટી પઢાઓ જરૂરી છે, શિક્ષિત કરવી છોકરીઓને, પણ એટલું ઇનફ નથી મારા ખ્યાલથી. કે આજના ટાઈમમાં જોઈએ ને તો ક્લાસમાં પણ હું જોઉં છું કે અમારા જે ક્લાસીસને પ્રિપરેશન પણ હોય છે, તો ત્યાં છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા પણ વધારે હોય છે આજના ટાઈમમાં. તો પછી વર્કફોર્સમાં એટલી છોકરીઓ કેમ નથી જોવા મળતી? તો એનું કારણ મેં જેટલું આમ સર્વે જેવું કર્યું છે તો મને એમાં એવું લાગે છે કે જે આપણા સમાજની અંદર જે સુવિધાઓ એક છોકરાને, એક પતિને કે એક પુત્રને અને એક ભાઈને મળે છે, એ એક બહેનને અને એક પત્નીને નથી મળતું આપણા ત્યાં આગળ. તો એ બહુ જ મોટી કહી શકાય, દુવિધા કહી શકાય આપણા સમાજની. તો હું આ એક મેસેજ આપવા માંગુ છું, રિક્વેસ્ટ કરવા માંગુ છું આપણા સમાજની દરેક માતા પિતા ભાઈ અને પતિને, કે તમારી પત્ની બહેન અને માતાને તમે એટલો જ સપોર્ટ કરો જેટલો તમે તમારા પુત્ર પિતાને અને તમારા ભાઈને કરો છો. તો જ એ શિક્ષિત થવાનો એનો ફાયદો થશે, તો જ એ ઇન્ડિપેન્ડન્ટ બની શકશે. ક્ષમતા તો હોય જ છે, એવું છે નહીં કે નથી ક્ષમતા. ક્ષમતા હોય છે, એ સંભાળી પણ લે છે ઘર પણ સાથે, પણ એને પણ એ પણ મશીન તો છે નહીં, એને પણ થાક લાગે કોઈક વાર, એને પણ પોતાની વ્યથા કહેવી હોય, વ્યથા કોઈ શેર કરવા વાળું જોઈએ. તો એ સપોર્ટ બહુ જરૂરી છે આપણા સમાજમાં, જે નથી મળતો, અને એની માટે બહુ જ કાર્ય કરવાની જરૂર છે.
0: ચાંદનીજી, આપે કહ્યું એમ કે તમારા પરિવારે તમને અનેક રીતે સપોર્ટ કર્યા છે, અને તમે એક પિયર કહેવાય કે જે દીકરીનું પિયર હોય એમાંથી સપોર્ટ મળે તો સ્વાભાવિક વસ્તુ છે, પણ આપને તો સાસરી પક્ષમાંથી પણ એટલો સપોર્ટ મળી રહ્યો છે, તો એ બાબતે આપ શું કહેશો?
2: હા જી, બિલકુલ. મેરેજ પછી એકચ્યુઅલી ઘણા જણને એમ થઈ જતું હોય છે કે મેરેજ પછી કોઈ કરિયર પરસ્યુ ના થાય કે નવા સપના ના દેખાય, પણ એ વસ્તુ છે કે મને એ

0: પડી છે હંમેશાથી. ઇવન હું તો પ્રાઇવેટ જોબ કરતી હતી, મારા સાસુએ ઇન્સ્પાયર કરી કે તું ગવર્મેન્ટ માટે ટ્રાય કરી શકે, તારી અંદર એબિલિટી છે તો તું ટ્રાય કર, તો તને એક સારી જોબ મળી શકે આના. એટલે એમના કારણે જ મેં પરસ્યુ કર્યું સ્પેસિફિકલી આ તૈયારી કરવા માટે. અને મારા હસબન્ડની વાત કરું તો એમનો તો હું કહી શકું કે ઓલ ટાઈમ સપોર્ટ છે. ઇવન એજ્યુકેશન સિવાય પણ બીજા કોઈ પણ વાતમાં જ્યારે હું કહું કે આ મારું સપનું છે તો હું આના, કંઈક વાર એવું પણ થાય ને કોઈક બહારથી આવીને કહે ને કે કંઈક ઇમ્પોસિબલ લાગતું હોય કે આના માટે તારે બીજો જન્મ લેવો પડે, તો મારા હસબન્ડનું એક જ વાક્ય હોય છે, ચારની જન્મ એક જ મળે છે હંમેશા અને તારા સપના આ જન્મમાં જ પૂરા કરવા જોઈએ.
1: શું વાત છે, ખૂબ સરસ. આજે તમે એક બહુ મોટો મેસેજ આપી દીધો છે સમાજને, અને એક વ્યવસાય ક્ષેત્રે તો રહી અને તમે એક્ઝામોની પણ તૈયારી કરો છો, તો આગળ તમારો એચિવ શું છે?
0: હમણાં તો હું જીપીએસસી ક્લાસ 1-2 આપી રહેલી છું એક્ઝામ. એમાં લાસ્ટ ટાઈમ મેં આપી દીધું ઇન્ટરવ્યુ સુધી સફળતા પણ મળી હતી, તો આ વખતે વધારે મહેનત કરીશ તો આઈ એમ શ્યોર કે કંઈક સારું જ થશે. પણ આથી આગળ મારી ઈચ્છા છે કે મારે યુપીએસસી ક્લિયર કરીને આઈએએસ ઓફિસર બનવું છે. એનું પણ એક કારણ છે કે જે આ સમાજનું હું જે કરી છું કે કંઈક એવા પ્રોજેક્ટ્સ કરવા છે કે જેના કારણે આખો ચેન્જ આવે, મેન્ટાલિટીમાં ચેન્જ આવે. કારણ કે આ વસ્તુ એવી નથી કે એક મિનિટમાં હું કહીશ અને બધા સમજી જશે, એનાથી કંઈક એવું કંઈક કાર્ય કરવા પડશે તો જ થશે એની માટે સ્પેસિફિકલી.
1: તો આ હતા ચાંદનીજી, જેમણે આપણા બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે. આપને મળીને ખૂબ ખૂબ આનંદ થયો.
0: થેન્ક યુ સો મચ.

નમસ્તે શ્રોતા મિત્રો, આવતા એપિસોડમાં આપણે સંવાદ કરીશું ઇન્ટરનેશનલ ચેસ ચેમ્પિયન અને પાલનપુરની દીકરી હિમાંશી રાઠી સાથે. તો ફરી મળીશું, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आपनो दोस्त आपनो होस्ट आरजे एआर आपना सामुदायिक रेडियो स्टेशन पर बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित रेडियो पालनपुर सामुदायिक रेडियो स्टेशन पर हकारात्मक वार्ताओं वातो ज्ञान माहिती अने समुदाय ने जे प्रश्नों જે મુદ્દાઓ સ્પર્શે છે તેને લઈ આવવાનું કામ અમે કરીએ છીએ. આજ વિભાગમાં આગળ વધતા ગુજરાતી ભાષા અને તેના સંવર્ધન માટે ગુજરાતી સાહિત્યની ઉત્તમ રચનાઓ અને એમાં પણ જો વળી આપણા પાલનપુર શહેરના કોઈ લેખક કે કવિની રચના પુસ્તક સ્વરૂપે આપણને મળે તો તેનું વાચિકમ અમે અચૂકપણે રેડિયો પાલનપુર પરથી પ્રસારિત કરીએ છીએ. તેના જ ભાગરૂપે અત્યારે તમે મારા સ્વરમાં એટલે કે આરજી એઆરના સ્વરમાં સાંભળી રહ્યા છો સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર એટલે કે આપણા ગુરુ. તેઓના ઓએસડી દરમિયાન એટલે કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિશિષ્ટ સત્તા અધિકારી તરીકેની કામગીરી દરમિયાન તેઓએ સોમનાથ અને આસપાસના પ્રદેશોની લોકકથાઓ વાતો જેઓ તે જાણતા હતા અને નવી જાણવા મળી તે તમામ વાતો કે જેનો ઉલ્લેખ પુરાણો અને ઐતિહાસિક ગ્રંથોમાં પણ છે તેને લોકભોગ્ય ભાષામાં આપણને સૌને સમજાય તે રીતે તે સ્થળો અને ઘટનાઓનું વર્ણન તેમણે આ પુસ્તકમાં કર્યું છે. પુસ્તકના વાંચન બાદ આ સોમનાથના વિસ્તારની મુલાકાત એ આપણા સૌ માટે આહલાદક નીવડે તેવી ભાષામાં રચાયેલા આ પુસ્તકના પ્રકરણ વિશે હું વાત કરી

અને આજે આ અંતિમ એપિસોડમાં આપણે આ પુસ્તકના છેલ્લા અંશોને સાંભળીશું. પરંતુ લઈએ એક વિરામ, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સૌમ્ય તેજસ્વીની. ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર એટલે કે આપણા ગુરુ દ્વારા લિખિત આ પુસ્તકના પ્રકરણ મંદિર સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાના અંશો વિશે આજના એપિસોડમાં આપણે વાત કરીશું. હાલના સમયમાં તીર્થયાત્રા કરતો યાત્રી અલગ અલગ રાજ્યોમાંથી અને પ્રદેશોમાંથી પસાર થતો જાય છે. અલગ અલગ રીત રિવાજો, જીવનશૈલીઓ, ખાનપાન, પહેરવેશથી પરિચિત થતો જાય, પૂજા અર્ચના પદ્ધતિ અપનાવતો જાય અને ક્યાંય કોઈ સ્વાર્થ નહીં, દર્શન કરીને ધન્ય થવું એ જ એષણા. પણ સાંસ્કૃતિક એકતાનો સ્વાભાવિક અનુભવ

પણ બન્યું છે. આપણા દેશમાં અનેક મંદિરો આ ઉપરાંત પણ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. ક્યાંક નિયમિત સદાવ્રત ચાલે છે, જ્યાં જેને એક ટંક ભોજન દુર્લભ છે તેને રોટલો મળે છે. ક્યાંક ગૌશાળા, ક્યાંક યજ્ઞશાળા, ક્યાંક પાઠશાળા, ક્યાંક વિવાહ મંડપ, ચિકિત્સા શિબિરો, રોજગાર, તાલીમ અને એ ઉપરાંત અનેક સમાજ સેવાના કાર્યો ચાલે છે. તવંગરો પણ મંદિરમાં કાર સેવા કરી જીવનની કૃતાર્થતા પામે છે અને મંદિર હૃદયની જેમ આખા સમાજ શરીરમાં રક્ત પૂરું પાડવાનું કાર્ય કરે છે અને રક્ત શુદ્ધ કરવાનું પણ કાર્ય કરે છે. આ વાતને આગળ વધારીશું, પરંતુ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ પ્રમાણે એટલે કે મેં અગાઉની જિંગલમાં વાત કરી તે મુજબ મંદિર એ માત્ર પૂજા અને અર્ચનાનું, પ્રસાદ આરતીનું સ્થાન નથી, એ સામાજિક ચેતનાનું કેન્દ્ર છે. બધી જ સારી વસ્તુઓની પેઠે અહીં પણ ક્યાંક દોષો પેદા થયા હશે, પરંતુ મંદિર સંસ્થા વધુ દ્રઢ અને સમૃદ્ધ બનતી જાય છે, તે પણ સ્વીકારવું જોઈશે. અને તેથી જ મારું માનવું છે કે સામાજિક ચેતનાનું કેન્દ્ર એવું મંદિર રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર સ્વાભાવિક રીતે બની શકે તેમ

કોઈ પણ ઈષ્ટ દેવ વ્યક્તિગત રીતે ભલે હોય, પરંતુ મંદિર બધાને એક કરી શકે તેમ છે. તેની સંપત્તિ સમાજના વિકાસને વેગવાન બનાવી શકે તેમ છે. સમસ્ત વિશ્વ જ્યારે વિચ્છિન્નતાના કગાર પર બેઠું છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાને અલગ સમજતો થયો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજી એઆરના સ્વરમાં, સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. આજે આપણે આ પુસ્તકના વાચિકમના છેલ્લા અંશો માણી રહ્યા છીએ. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા સૌના ગુરુ. તેમણે આ પુસ્તકની અંદર સોમનાથ અને તે આજુબાજુના વિસ્તારની વાર્તાઓને લોકભોગ્ય ભાષામાં અહીં આપણા સૌ સમક્ષ રજૂ કરી છે. જ્યારથી આ સમાજ આ મંદિર સંસ્કૃતિને સમજતો થયો છે અને તે એકલતાની વેદના હતાશામાં પણ સર્વાથી દૂર થઈ રહ્યો છે, અને જો તે આ વસ્તુને નથી સમજતો અને અધ્યાત્મથી દૂર જાય છે તો હતાશામાં સરી પડે છે, ત્યારે મંદિર સંસ્કૃતિ એક આશાનું કિરણ આપણી સમક્ષ આ સુંદર મજાના જ્ઞાનને પ્રકાશિત કરે છે. ભારત વિશ્વ ગુરુત્વના આદર્શને આગળ રાખીને ચાલે ત્યારે ભારતને વિશ્વગુરુના સ્થાને બિરાજવા માટેની મહત્તમ સોપાન શક્તિ અને પંક્તિ એ દેવાલયો, તીર્થધામો અને તીર્થયાત્રીઓ છે. એ તરફ આપણે ધ્યાન તો આપવું જ પડે, અને એટલે જ આપણે કહીશું એતત દેશ પ્રસૂતસ્ય સકાશાત અગ્રજન્મન સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષૈરન પૃથ્વીયામ સર્વ માનવાહ. વાતને આગળ વધારીશું હવે રામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

પ્રકરણ 16. આરજી હકુમત, જૂનાગઢ રાજ્ય. સૌમ્ય તેજસ્વીની પુસ્તકના આ પ્રકરણમાં જૂનાગઢ રાજ્ય અને આરજી હકુમત સાથે સોમનાથના ઇતિહાસની કેટલીક વાતો જોડાયેલી છે, તે પણ આપણે આજે માણીશું. આ લેખક એટલે કે આપણા ગુરુ ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર દ્વારા લોકભોગ્ય ભાષામાં સમગ્ર પુસ્તકના પ્રસંગો અને બનાવોને અદ્ભુત રીતે આલેખવામાં આવ્યા છે. અને હું આરજે આર આપ સૌ માટે રેડિયો પાલનપુર પર આ પુસ્તકને લઈને આવ્યો છું. 25 સપ્ટેમ્બર 1947 રવિવાર, સમય સાંજે 5:30, મુંબઈનું માધવબાગ મેદાન, આશરે 30,000ની માનવ મેદનીથી ઉભરાઈ રહ્યું છે. કોઈ શકવર્તી બિના બનવા જઈ રહ્યાના એધાણ વર્તાઈ રહ્યા છે. અને બરોબર 6:17 સભાના અધ્યક્ષ શ્રી ન્યાલચંદ શેઠે ઊભા થઈને તે સમયના જૂનાગઢની રાજ્યની મુક્તિ માટે આરજી હકુમતની સ્થાપનાની જાહેરાત કરી. આરજી હકુમતનું જાહેરનામું વાંચી સંભળાવ્યું અને જૂનાગઢની મુક્તિ માટે બલિદાન આપવાની તૈયારી રાખવા આહ્વાન કર્યું. જય હિન્દ અને જય આરજી હકુમતના ગગનભેદી જયઘોષ સાથે સભાએ તે વધાવી લીધું. આ એક મહાન ઐતિહાસિક ક્ષણ હતી. સ્વતંત્ર ભારતના ઇતિહાસનું એક સ્વર્ણિમ પૃષ્ઠ લખાવવાનો આરંભ થઈ ચૂક્યો હતો. આરજી હકુમત એટલે હંગામી સરકાર. એની સ્થાપનાનું કારણ અને પૂર્વ ભૂમિકા આપણે સૌએ સમજવી જોઈએ. 15 ઓગસ્ટ 1947 સમગ્ર ભારત વર્ષ સ્વાતંત્ર પર્વને ઉત્સાહને ઉન્માદપૂર્વકથી મનાવી રહ્યો હતો અને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયાનો આનંદ સર્વત્ર છવાઈ ગયો હતો. ઉત્સવો ઉજવાઈ રહ્યા હતા, પરંતુ દેશમાં થોડાક સ્થળો એવા પણ હતા જ્યાં રોકકળ હતી.

આતંક હતો, અત્યાચાર હતો, નાઝબાક હતી અને આવા સ્થળોમાંનું એક હતું ગુજરાતનું જૂનાગઢ રાજ્ય. ભારત માટે મહાન એવા આ દિવસે જ જૂનાગઢ રાજ્ય નવાબ મોહમ્મદ ખાન ત્રીજાએ જૂનાગઢ સ્ટેટને પાકિસ્તાનમાં ભેળવવાની અર્થાત રાજ્યના પાકિસ્તાન સાથેના જોડાણની જાહેરાત કરી દીધી હતી. વાતને આગળ માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

રાજ્યની કુલ વસ્તીનો 80% વધુ ભાગ હિન્દુ પ્રજાનો, આસપાસના નાના મોટા હિન્દુ રજવાડા અને એક દિશાએ અસફાત અરબી સમુદ્ર. કોઈ રીતે જૂનાગઢને પાકિસ્તાન સાથે ભળવું પોષાય તેમ હતું જ નહીં. કોઈ પણ સમજદાર રાજનીતિજ્ઞને આ શક્ય લાગતું જ નહોતું. વળી નવાબે પોતે અને તેમના પ્રતિનિધિઓએ જુદી જુદી મિટિંગોમાં હિન્દ સંઘ સાથે ભળવાના અણસાર પણ પેટમાં પાપ રાખીને આપ્યા કર્યા હતા. તારીખ 13 ઓગસ્ટે હિન્દુ આગેવાન શ્રી દયાશંકરે જૂનાગઢને પાકિસ્તાન સાથે ન ભેળવવા, હિન્દ સંઘ સાથે જોડવા માટે લિખિત નિવેદન પણ આપ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વિચક્ષણ રાજપુરુષ દેશી રજવાડાઓને એક સૂત્રમાં બાંધીને એક લોકશાહી રાષ્ટ્રના નિર્માણની કપરી કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે બધા જ મુત્સદીઓની અને ભારતના રાષ્ટ્રની પણ પીઠમાં છરો ભોંકાય એ રીતે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત થઈ ગઈ હતી. પાકિસ્તાન સાથે જૂનાગઢનું જોડાણ ભૌગોલિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક તમામ રીતે અશક્ય હતું એવી મુત્સદીઓની માન્યતા ધૂળમાં પડી હતી. હવે ભાલકા તીર્થ ભગવાન સોમનાથ પવિત્ર ગિરનાર પર્વત

અને જૈન વૈષ્ણવ શાક્ત તીર્થધામો, પવિત્ર નદીઓ અને બિન મુસ્લિમ દેવાલયો બધું જ હવે આ અણધાર્યા અબુદ્ધિગમ્ય નિર્ણયને કારણે પાકિસ્તાનમાં ચાલ્યું ગયું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RJR ના સ્વરમાં ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર લિખિત પુસ્તક સૌમ્ય તેજસ્વિનીના પ્રકરણ આરજી હકુમત જૂનાગઢ રાજ્યના અંશોને આપણે અત્યારે આરજી હકુમતની વાત કરવાની છે. તેથી જૂનાગઢ રાજ્યની તત્કાલીન રાજ ખટપટની વિગતોમાં ઉતરતા નથી, પરંતુ સંક્ષેપમાં જોઈએ તો તે સમયે નવાબે પોતે જાણે રાજમહેલના કેદી બની ગયા હતા, મજબૂર હતા અને ખટપટી દિવાન શાહનવાજ ભુટ્ટોએ સત્તાના બધા સૂત્રો પોતાના હાથમાં લીધા અને સિપેહ સાલાર અને નવાબના ADC બનાવી દેવાયેલ ઇસ્માઇલ અબ્રેહાની બેફામ બની ગયા હતા. મુસ્લિમ સંસ્થા જમિયત પોતાનું ધાર્યું કરાવી રહી હતી ને નવાબના એક બેગમ જેમનું પિયર ભોપાલ હતું તે ભોપાલના નવાબના માર્ગદર્શન હેઠળ પાકિસ્તાન પરસ્તી ઊભી કરી રહ્યા હતા. પછી શું થયું તે માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

શ્રી ધેબરભાઈ, જે કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી હતા, શ્રી વીપી મેનન, ભારત સરકારના રિયાસતી ખાતાના સચિવ, જામનગર સ્ટેટના રાજાશ્રી, કે જેઓ એક સમયે મોહબ્બત ખાનના નજીકના મિત્ર હતા, અને બીજા પણ અનેક પ્રતિભા સંપન્ન રાજપુરુષોએ 15મી પહેલા અને પછી પણ નવાબને સત્ય સમજાવવા માટે મળવાની કોશિશો કરેલી, અને સંપૂર્ણ નિષ્ફળ રહેલા નવાબ સાથે મુલાકાત જ થઈ નહોતી. ભુટ્ટો કે અબ્રેહાની સાથે જ વાત કરીને પાછા ફરવા પડેલું એમને. સંવાદને કોઈ અવકાશ જ નહોતો રહ્યો. દરમિયાન રાજ્યની બિન મુસ્લિમ પ્રજાની હાલત બદતર બની ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર લિખિત પુસ્તકના અંશોને, તેના પ્રકરણ આરજી હકુમત અને જૂનાગઢ રાજ્યની વાતને. યોજનાપૂર્વક બહારથી આયાત થયેલા બલોચ સંધિ અને સ્થાનિક ક્રૂર સૈનિકોએ આતંક મચાવવાની શરૂઆત કરી દીધેલી. નવા નવા અન્યાયી એલાન બહાર પડી રહ્યા હતા, જેમ કે કોઈએ પોતે પહેરેલ કપડાં સિવાય કંઈ પણ સાથે લઈ જવાની મનાઈ હતી. 15 દિવસથી વધુ સમય માટે કોઈ મકાન ખાલી રહેશે તો મકાન માલિક પોતાનો માલિકી હક ગુમાવશે, એવી પણ જાહેરાત થયેલી. પરિણામે બિન મુસ્લિમ પ્રજાની મોટા પાયે હિજરત શરૂ થઈ ગયેલી. તેમની ચકાસણી માટે નવા નવા કસ્ટમ નાકા ઊભા કરાયેલા, અને ત્યાં તપાસના નામે અનેક પ્રકારની હેરાન ગતિ મહિલાઓની છેડતી જેવા બનાવો પણ બનવા લાગ્યા. પિતાની સામે પુત્રી સાથે જ અમાનવીય જઘન્ય કાંડો પણ થવા લાગ્યા. સમગ્ર રાજ્યમાં અંધાધૂની અરાજકતા, અવ્યવસ્થા, આતંકનું વાતાવરણ સર્જાયું હતું. નાસભાગ લૂંટફાટ

આટ સ્ત્રીઓ સાથેનો દુર્વ્યવહાર, આવી તો ઘટનાઓ ઘટી રહી હતી અને હિજરતીઓની નાસભાગ જોવા એકવાર ભોપાલવાળા બેગમ પોતે સ્ટેશન પર પહોંચી ગયેલા અને એ સમયના એક લોકકવિ શાર્દુલનું ફૂલ છાબમાં પ્રગટ થયેલું હતું એક કાવ્ય, સાદુળ જ્ઞાતા શહેરમાં રાખી બંધ મકાન. સાદુળ જ્ઞાતા શહેરમાં રાખી બંધ મકાન, આવ્યા ત્યાં તો કર્મહી બેઠું પાકિસ્તાન. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

જૂનાગઢની આવી પરિસ્થિતિનું વર્ણન ડૉક્ટર એસ વી જાની પોતાના નવાબી શાસનનો અંત પુસ્તકમાં નોંધે છે. આમ રાજકીય રીતે જૂનાગઢ ભારતનું અવિચ્છિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન સાથે જોડાયું અને ભારતના દેહ પર એક પ્રકારનું ગુમડું બન્યું હતું. સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ જૂનાગઢ કાઠિયાવાડનું જ એક અંગ હતું, છતાં તેના પાકિસ્તાન સાથેના જોડાણથી એક પ્રકારનો ધરતીકંપ આવ્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના છેલ્લા પ્રકરણ આરજી હકુમત જૂનાગઢ રાજ્યના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. જૂનાગઢ સ્ટેટ અને ત્યાંના નાગરિકોની આ સ્થિતિ હતી ત્યારે જૂનાગઢના અને કાઠિયાવાડના પણ પોતાના વતનથી દૂર વસતા નાગરિકો પીડા અને ચિંતા તથા કિંક કર્તવ્ય મૂળતા અનુભવી રહ્યા હતા. તત્કાલીન રાજકીય પ્રવાહોથી અવગત રહેલા જાગૃત નાગરિકોની આ બાબતની સક્રિયતાને કારણે તારીખ 7મી અને 8મી જૂન 1947થી 11મી જૂન અને તારીખ 8 જુલાઈએ વગેરે દિવસોએ સંમેલનો, સભા અને મિટિંગો મુંબઈમાં મળેલા અને પાણી પહેલા પાળ બાંધવાના પ્રયત્ન શરૂ થયા, જેનું કોઈ પરિણામ મળેલું નહીં. ભુટ્ટો, અબ્રેહાની, ભોપાલવાળા બેગમ, જમિયત સંસ્થા આ બધાની જૂનાગઢને જિન્હા ગઢ બનાવવાની એક દુર્ભાવનાનો આખરે વિજય થયેલો. પરંતુ જાગૃત નાગરિકો સાથે અંધારામાં રહીને બધું જાણે સ્વીકારી લીધું હોય તેવું માનવા તૈયાર ન હતા અને એના કારણે જ આગળના તેજસ્વી કદમો શક્ય બન્યા હતા અને આરજી હકુમત અસ્તિત્વમાં આવી હતી. 15મી ઓગસ્ટ પછી મહાનુભાવોના પ્રયત્નોની તારીખવાર નોંધો પણ ઉપલબ્ધ છે, જે વિશે વાત કરીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, તેના પ્રકરણ આરજી હકુમત જૂનાગઢ રાજ્યને, તેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. 19 ઓગસ્ટના રોજ શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ અને શ્રી ઢેબર વગેરેએ જૂનાગઢ માટે એક પ્રતિનિધિમંડળ મોકલવાનું

પોતાની મુંબઈની મીટિંગમાં નક્કી કર્યું. 21 ઓગસ્ટે પ્રતિનિધિમંડળ જૂનાગઢ પહોંચ્યું, પરંતુ નવાબે તબિયત સારી ન હોવાનું કહી અને મંડળને પરત કર્યું. ત્યારબાદ જૂનાગઢ રાજ્યના પ્રજામંડળના ત્યાં આગળ યોજાયેલી મીટિંગમાં તેમનો પાકિસ્તાન સાથે જોડાવાનો એ ઈરાદો વખોડી કાઢવામાં આવ્યો, જ્યાં ઢેબરભાઈ હાજર હતા. 22 ઓગસ્ટે ઢેબરભાઈ જાતે નવાબને મળવા ગયા, પરંતુ પરવાનગી મળી નહીં અને ભુટ્ટોને મળીને પાછા આવ્યા. 25 ઓગસ્ટના રોજ શાંતિપૂર્ણ પ્રયત્નો નિષ્ફળ જતાં રાજકોટમાં ઉગ્ર આંદોલન માટે સભાનું આયોજન થયું અને એ દિવસે કાઠિયાવાડ રાજકીય પરિષદની અગત્યની મીટિંગમાં શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ વગેરે મળ્યા અને એમણે સંરક્ષણ માટે શ્રી રસિકલાલ પરીખ અને જેઠાલાલ જોશી અને રતુભાઈ અદાણીનો સમાવેશ કરતી એક સમિતિની રચના કરી. 5 સપ્ટેમ્બરે આ સમિતિ જૂનાગઢ સાથે આર્થિક બહિષ્કારનું એલાન જાહેર કર્યું. જૂનાગઢની હવે કમર તૂટી ગઈ, ચીજવસ્તુઓ ત્યાં મળતી ન હતી. એ જ આરજી હકુમતનું બળ બન્યું. 10 સપ્ટેમ્બરે મહત્વની ઘટનાઓ હતી, જેમાં 1 જૂનાગઢથી હિજરત કરેલા નાગરિકોની સભા મળી અને તેમાં 1.5 લાખ જેવા હિજરતીઓ હાજર હતા. જેમણે જૂનાગઢમાં સબ સલામત છે અને કોઈ હિજરત નથી કરી રહ્યું, કોઈ આતંક નથી તેવું ભુટ્ટોનું નિવેદન સાવ જુઠ્ઠાણું છે, તેવું પોકળ છે તેવું સાબિત કર્યું. મૂળ બાબરિયાવાડના 51 ગરાસિયાઓ અને સરગુભાઈની વરુની આગેવાની હેઠળ હિન્દ સંઘમાં ભેળવવા તેમણે આવેદન કર્યું 3 સપ્ટેમ્બરે અને 10 સપ્ટેમ્બરે ભારત સરકારે તેનો સ્વીકાર કર્યો. આ ઘટના જૂનાગઢ માટે ફટકા સમાન હતી અને 13 સપ્ટેમ્બર અને 14 સપ્ટેમ્બરમાં વિવિધ મિટિંગો થઈ અને 15 સપ્ટેમ્બરે પાકિસ્તાને જૂનાગઢનું જોડાણ નક્કી કરી દીધું તેવી માહિતી જૂનાગઢ સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી. ત્યારે 17 સપ્ટેમ્બરે ઢેબરભાઈ એ જૂનાગઢમાં ચાલી રહેલા ગુંડા રાજ્યની વિગતો પણ બહાર પાડી અને 19 સપ્ટેમ્બરે ભારતીય રિયાસતી ખાતાના VP મેનને કેબિનેટ સંદેશો લઈ અને જૂનાગઢ ગયા, પણ નવાબ સાથે મુલાકાત ન થઈ અને 20 સપ્ટેમ્બરે VP મેનન રાજકોટ આવ્યા. ત્યાં શેખે શ્રી મેનનને મળી અને માંગરોળના ભારત સાથેના જોડાણમાં સહી કરી અને થોડાક જ કલાકમાં તે પણ ફરી ગયા અને એટલે જ મેનન પછી રાજકોટથી મુંબઈ ગયા અને આગેવાનો સાથે બેઠક કરી. હવે પછીની વાત માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

તારીખ 23 સપ્ટેમ્બરે જન્મભૂમિના કાર્યાલયમાં ઢેબરભાઈ અને બીજા સંનિષ્ઠ કાર્યકરોએ જવાબદારીઓ પૂર્વક નક્કી કરી અને આંદોલન અને તે બાબતના મુદ્દાઓનું કામ વહેંચ્યું. 24 સપ્ટેમ્બરે આખા આ વિચારને, આરજી હકુમતના વિચારને ત્યાં આગળ બળ પ્રાપ્ત થયું અને દિલ્હીમાં પ્રાર્થના સભામાં શ્રી મહાત્મા ગાંધીએ કહ્યું કે જૂનાગઢ તો પાકિસ્તાન મેં ગયા, જૂનાગઢ પાકિસ્તાન કિસ તરહ બન સકતા હૈ મેરી સમજ મેં નહીં આતા. આસપાસ કી સબ રિયાસતે હિન્દુ હૈ ઓર ઇસકી આબાદી કા બડા હિસ્સા હિન્દુઓ કા હૈ તો જૂનાગઢ પાકિસ્તાન મેં દાખલ હુઆ યહ તો ગજબનાક બાત હૈ. જૂનાગઢ સે પાકિસ્તાન જાના ચાહીએ. એક વિદ્વાન ઇતિહાસવિદ કહે છે કે ઇટ વોઝ ધ કેચ વર્ડ ફોર વર્કર્સ. બસ હવે કોઈ અવઢવ રહી જ નહીં અને 25 સપ્ટેમ્બર રવિવારે નક્કી થયા મુજબ જનસભામાં આરજી હકુમતની સમાંતર સરકારનું જાહેરનામું, પ્રધાનમંડળની નિમણૂક અને પછી થોડી રાતમાં નાની રાતમાં વેશ જાજા જેવા અદમ્ય ઉત્સાહ સાથે લોકો તૂટી પડ્યા અને 25 સપ્ટેમ્બર રવિવાર સાંજે 35 કલાકે વિરાટ જનમેદની એકત્ર થઈ અને 6:17 કલાકે પ્રચંડ જયઘોષ સાથે આરજી હકુમત જૂનાગઢ સ્ટેટની સ્થાપના થઈ. આ જ સ્થાપના, આ જ જાહેરનામું એ કનૈયાલાલ મુનશી મેઘાવી શબ્દ સંપદા અને તેમને કાયદાકીય ગૂંચ ઊભી ન થાય, પડકારી ન શકાય તેવું જૂનાગઢનું પોતાનું આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. અને અંતે સભાના બધા જ બંધારણીય નિર્ણયોના અંતે આપણે સૌ જાણીએ છીએ કે આ મંત્રીમંડળ અને મંત્રીઓ બન્યા જેમને સૌરાષ્ટ્રના સિંહ તરીકે, વંદે માતરમના પૂજક તરીકે ઓળખવામાં આવેલા તેવા દુર્લભજી ખેતાણી, નરેન્દ્રભાઈ નથવાણી, મણિભાઈ દોશી, સુરખભાઈ વરુ, ભવાનીશંકર ઓઝા, પુષ્પાબાઈ મહેતા અને આ બધાએ 27 અને 28 વિરાટ સભાઓ સપ્ટેમ્બરની એ તારીખોમાં જૂનાગઢમાં યોજી હતી. 30 સપ્ટેમ્બરે જૂનાગઢ હાઉસ તરીકે ઓળખાતું નવાબી ભવન એનો કબજો પણ લીધો હતો. અને આખરે આ જ ક્રમ મુજબ આપણે આગળની વાતચીત અને પ્રક્રિયાના અંતે જૂનાગઢને પાછું મેળવ્યું. તો ફરી મળીએ છીએ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બધા મિત્રો, તો અહીંયા આપણે આજે આ પુસ્તકને પૂર્ણ જાહેર કરીએ છીએ. સુંદર મજાના આ પુસ્તકના છેલ્લા પાના ઉપર લેખકે પોતાના અનુભવ થકી એ વાત પણ કરી છે કે રેડિયો પાલનપુર 90.4 FM અને ત્યાં તેમના સતત વ્યાખ્યાનો પણ યોજાયા છે, અને એ વ્યાખ્યાનોના અંતે તેમના સાહિત્યિક બાબતોના પુસ્તકોને પણ રેડિયો પાલનપુર વાચિકમ સ્વરૂપે પ્રસ્તુત કરતું રહ્યું છે. આપ સૌના પ્રતિભાવ અમને મોકલી આપજો, જેથી નવા પુસ્તક વિશેની વાત પણ આપણે કરી શકીએ. આ માટે તમારે સોશિયલ મીડિયાના અમારા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ અને આ બધા જ ઉપર જઈને તમે તમારી વાતો લખી શકો છો, ઈમેલ કરી શકો છો, અમારી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, અને અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ. સાંભળો, સંભળાવો, સાચા પાલનપુરી તરીકેની ઓળખ અપાવો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો. 9512-66-88 પર વોટ્સએપ કરતા રહો. રેડિયો પાલનપુર.

0: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM, અને આજે મારે વાત કરવી છે મેન્ટલ હેલ્થ વિશે. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ અવેરનેસ ટોક. હવે એમાં શું આવે, જેમ કે પ્રશ્ન થાય કે હવે એમાં શું શું આવે, તો આપણે શું વિચારીએ છીએ, આપણે શું અનુભવ કરીએ છીએ, આપણને કેવા અનુભવ થાય છે, આપણું વર્તન કેવું છે, આ બધું જ અફેક્ટ કરે છે આપણા જીવનને. છતાં બી હાલ આજકાલ આપણે જાણીએ છીએ કે ઘણા લોકો એવા છે કે જે તણાવગ્રસ્ત છે. ચાલો હું તમને એક મસ્ત મજાની વાર્તા કહું. હવે એક વ્યક્તિ છે જેનું નામ છે અજય. હવે એની જીવનની પદ્ધતિ એટલે કે ફક્ત પાર્ટી કરવું, એન્જોયમેન્ટ, એન્ટરટેનમેન્ટ, ફક્ત ત્યાં સુધી એનું સીમિત હતું. પરંતુ જ્યારે એને ખબર પડી કે એના આંતરિક સંઘર્ષો, એનું ટેન્શન, એ બધું એનામાંથી ક્યારે બહાર નથી આવી શકતું, આ બધું કરે છે પણ ક્યાંક ને ક્યાંક અધુરાશમાં એ છૂટી જાય છે, ત્યારે એને એક નરેશભાઈ કરીને એક મિત્ર મળે છે. નરેશભાઈ એને સમજાવે છે કે ભાઈ, જીવન તો આવું હોય, દુનિયા ખૂબ મોટી છે, આ ફક્ત પાર્ટી કે તારા એન્ટરટેનમેન્ટના નેટફ્લિક્સ કે બધું એમાં નથી. તું જે ટેન્શનોથી, જે દુઃખથી તું જે પીડાઈ રહ્યો છે, એ કદાચ એને દૂર કરવાના રસ્તા અલગ છે. જેમ કે પ્રશ્ન થાય કે કોઈ કામની અંદર એટલું ડૂબી જવું કે તમને તમારા ટેન્શન બી યાદ ના આવે, અથવા કોઈ કાર્યમાં એટલું વ્યસ્ત થઈ જવું કે ટેન્શન માટે તમને સમય જ ના મળે. નાની મોટી સલાહો સાથે નરેશભાઈએ અજયને એટલો તો કેપેબલ કરી જ દીધો કે હવે અજય ખુદ એવા લોકોને જીવનની પદ્ધતિ શીખવાડી રહ્યો છે કે જે લોકો આ માનસિક તણાવની અંદરથી પસાર થઈ રહ્યા છે, જે મુશ્કેલીમાં છે, એમને એવા મદદ કરવા માંડ્યો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, અને આજે આપણે વાત કરવાના છીએ વિચારો તો આજે આપણે વાત કરવાના છીએ ગગલો અને ગગલેની. હવે એક વાર ગગલો અને ગગલી માનસરોવર તળાવ જોડે શાંતિથી બેઠેલા, મસ્ત પવન આવી રહ્યો હતો ને ગગાને પ્રશ્ન થયો કે ગગી, આ જીવન વિશે તે ક્યારેય વિચાર કરેલો છે? ગગીએ કહ્યું કે જીવન વિશે તો હંમેશા, ક્યારેક ક્યારેક તો રેગ્યુલર, દરરોજ મને વિચાર આવતા રહે છે કે આ જીવન શું છે, જીવનના ધ્યેય શું છે. ત્યારે ગગાએ કીધું કે તો પછી જીવનનો મતલબ શું થાય? ગગલીએ ખૂબ મસ્ત મજાનો જવાબ આપ્યો. જવાબ આપીને એને કહ્યું કે દરેક વ્યક્તિ માટે જીવન ના અલગ અલગ પ્રકારના પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે, પરંતુ મારા માટે એટલો જ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે મારા જીવનથી કોઈકના જીવનમાં કોઈક પોઝિટિવ ચેન્જ આવે, કોઈક પોઝિટિવ એનર્જી મળી શકે. બસ એ જ આપણું જીવન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM અને હું છું કવન. હવે એક દિવસ ગગો અને ગગલી ડાળવાસના બજારમાં ખરીદી કરવા ગયેલા, એટલે સ્વાભાવિક રીતે બજારની અંદર એક નાનું બાળક બી હશે, એની મમ્મી બી હશે. એટલે મમ્મીએ બાળકને કંઈક વસ્તુ આપી, ચોકલેટ જેવું સમજી લો. હવે આ ચોકલેટ જોઈને બાળક હસ્યું અને આ જ વખતે ગગાની નજરે બાળક પર પડી. એટની બાળકની ક્યુટનેસ જોઈને ગગો હસી પડ્યો. હસતા હસતા એને ફરીથી એક વિચાર આવ્યો, એક પ્રશ્ન સૂજ્યો અને એ જ પ્રશ્ન એણે ગગલીને પૂછ્યો કે આ ખુશી કે આપણે જેને હેપીનેસ કહીએ એની પાછળની ફિલોસોફી શું છે? ગગલી હસી અને પછી બોલી કે મારા માટે હેપીનેસ એટલે કે ક્ષણ ક્ષણ જીવવું. તો ગગાએ ફરીથી પૂછ્યો કે આ પ્રશ્ન ક્ષણ ક્ષણ જીવવું બરાબર છે, પણ કેવી રીતે?

0: એઝ્યુમ. એના માટે કોઈ આઈડિયા? ક્યારે ગગલીએ ફરીથી જવાબ આપતા કહ્યું કે મનથી સ્વાભાવિક રીતે, સહજ રીતે, વાસ્તવમાં રહેવું એ મારા માટે ક્ષણ ક્ષણ જીવવું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો. મળીશું ફરીથી આવી કંઈક મસ્ત મજાની વાત સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

નમસ્કાર, યુ આર લિસનિંગ મી કવન, અને આપણે બધા સાંભળી રહ્યા છીએ રેડિયો પાલનપુર 90.4 FM. હવે એકવાર ગગુ અને ગગલી, આપણા પાલનપુરથી સૌથી નજીકમાંનું નજીક હિલ સ્ટેશન એટલે કયું પ્રશ્ન થાય તો એ છે માઉન્ટ આબુ. માઉન્ટ આબુના ગુરુ શિખર ઉપર ત્યારે મસ્ત મજાનો આનંદ આપતો પવન આવતો હોય અને દૂરથી આપણને એવું લાગે કે આપણે જાણે વાદળા ઉપર છીએ. અને પવન, એ વાદળા, એ એક મસ્ત મજાની ઠંડક આપણને અનુભવ કરતી હોય અને ત્યારે બસ આવા જ

0: વખતે ગગાને એક પ્રશ્ન થાય. પ્રશ્ન પૂછે છે કે ગગી, આપણે ક્યારે આપણા ભવિષ્ય ઉપર, આપણી આપણા ભવિષ્ય ઉપર એટલે કે આપણી ડેસ્ટિની ઉપર ક્યારે આપણે કંટ્રોલ કરી શકીએ, કે આપણે ક્યાં જવાના છીએ? ગગી ત્યારે થોડું વિચારે છે, વિચાર કરીને પછી મસ્ત મજાનો જવાબ આપે છે. ગગીએ કહ્યું કે જીવનની ખરી મજા ક્યારેક જીવનના ફ્લોને સમજવામાં છે. જેમ નદીનું વહેણ હોય ને, એને રોકવા કરતાં નદીને વહેવા દે, એવી એમાં પણ મજા છે. એ મજા જીવન છે. જીવનના ફ્લોને સમજી, એને સ્વીકારી અને એ ફ્લોને અનુભવ કરવામાં એટલી મજા છે જેટલું ભવિષ્યને બાંધવામાં મજા નથી. એટલે કે આ એક પ્રકારનું બેલેન્સ છે તમારા કર્મો અને તમારી સ્વીકાર કરવાની ક્રિયાનો. યુ આર લિસનિંગ મી ઓન રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો. મળીશું થોડીક જ વારમાં એક મસ્ત મજાના ગીત પછી.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કેમ છો મારા મિત્રો? તો આપણે એક વાત કરીએ, ગગો અને ગગી જે આપણા આપણી વાર્તાના આપણી વાતના જે મુખ્ય કેરેક્ટર છે એ બાલારામના વન વિસ્તારમાં ફરવા નીકળ્યા, રસ્તો પસાર કરી રહ્યા હતા. રસ્તો પસાર કરતા હોઈએ, બાલારામનું જંગલ હોય એટલે આપણને કલ્પના થાય કે મસ્ત મજાનું વાતાવરણ હોય, હરિયાળી હોય. અને ત્યાં ગગાને અચાનક એક પ્રશ્ન થયો, એક કાંટાને જોઈ. ગગી, તું સત્ય વિશે શું જાણે છે? ગગીએ કહ્યું કે સત્ય એટલે સંપૂર્ણ જાણકારી. ક્યારેક એ સત્ય અપૂર્ણ હોઈ શકે અથવા તમારી માન્યતાથી બી આગળ એ વિસ્તરાયેલું હોઈ શકે. તમે એને નથી જોઈ શકતા, પરંતુ એટલું વિસ્તરાયેલું છે એ સત્ય છે. અને ક્યારેક તમે જાણો છો એ અસત્ય છે, છતાં એ તમારા માટે તો સત્ય હોઈ શકે છે. અને જો તમારે ખરું સત્ય જાણવું હોય તો ગગીએ એક વસ્તુ એડ કરીને કીધી કે સત્ય જાણવા માટે સૌથી પહેલા અને આવશ્યક વસ્તુ જે જરૂરી છે એ છે તમારી સજાગતા, તમારી જાગૃતિ અને સજાગતા. એના માટે કે તમે દુનિયાને સમજવામાં મદદ કરી શકો, કારણ કે દુનિયાને ખરેખરમાં તો તમારે સમજવાની છે. એનું સત્ય શું છે તમારે જાણવાનું છે. આવા જ એક સત્ય સાથે ફરીથી મળીશું. ત્યાર સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM. ફરીથી મળીશું એક નવા મસ્ત મજાના ગીત સાથે. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આપણો ભગવાન ગગી છે ને, આમ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટરની રીતે એમને ફરવું, ખાવું, પીવું, વાતો કરવી ખૂબ ગમે. એટલે એક દિવસ એ લોકો પાલનપુરની ફેમસમાં ફેમસ પાણીપુરી ખાતા હતા. પાણીપુરીનો સ્વાદ માણતા માણતા ગગાને એક ભૂતકાળનો સ્વાદ યાદ આવ્યો. એ જગ્યાએ એણે જે વસ્તુ ખાધી હતી એ સ્વાદ એ હજી સુધી ભૂલી નથી શક્યો. અને આ જ મંથન સાથે એને એક પ્રશ્ન થયો. એને ગગીને પૂછ્યો કે ગગી, જો તમને તમારા ભૂતકાળની અંદર જવાનો મોકો મળે તો તમને મજા આવે? અને મજા આવે તો શું કરવું અને તમને કેવો અનુભવ થાય? ત્યારે ગગીએ ખૂબ સહજ રીતે સરળ જવાબ આપ્યો કે ક્યારેક જતું કરવું એ બી જરૂરી છે. એ ભૂતકાળમાં જઈને કંઈ બદલાવ કરવો એ મારી ઈચ્છા નથી, પરંતુ એ ભૂતકાળને જતો કરવો, એનાથી એક ફાયદો થશે જે તમને ગ્રોથ આપી શકશે, જે તમારા જીવનની ખૂબ એસેન્શિયલ જરૂરિયાત છે, એ છે જતું કરવું. યુ આર લિસનિંગ મી ઓન 90.4 FM રેડિયો પાલનપુર. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો. ફરીથી મળીશું એક નવા ગીત પછી. ત્યાં સુધી સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM અને હું છું કવન. અને જો તમને એક પ્રશ્ન પૂછવામાં આવે કે પાલનપુરનું સૌથી ભીડભાડવાળું માર્કેટ કયું છે જેની અંદર તમને ખરીદીના અનેક ઓપ્શન મળી શકે છે, યસ, એ તમારા મગજમાં રાખજો. ગગો અને ગગી એ માર્કેટમાં ફરવા ગયા. માર્કેટમાં ફરતા ફરતા જે આપણા ગગાને પ્રશ્ન થાય એ જ કે જો એટલી બધી ચોઈસ હોય તો આપણને ખુશી મળવાની, હેપીનેસ ફીલ કરવાની સંભાવના વધી જાય. ત્યારે ગગલી ફરીથી એને વિચાર કરીને જવાબ આપે છે કે હકીકતમાં એવું નથી. જેટલી ચોઈસ વધે, એટલા વિચારો વધે, એટલું ડિસ્ટ્રેક્શન વધે અને એના સાથે સાથે એટલું ડિસસેટિસ્ફેક્શન વધે. જો તમે કોઈ કપડાંની દુકાનમાં ગયા હોય અને તમને એક કપડું ગમ્યું, બીજું કપડું ગમ્યું અને ત્યારે તમારે બંને વચ્ચે ચોઇસ કરવાની આવશે ને, ત્યારે તમને થશે કે ના, કંઈક છૂટી ગયું. એટલે આ વાતનો અર્થ માત્ર એટલો છે કે જેટલું છે એને આનંદની રીતે, એને ખુશી અનુભવ કરવાની રીતે, કેવી રીતે જીવવું, કેવી રીતે એને માણવું, એ બધું છે હકીકતમાં તમારે જેની જરૂરિયાત છે એના ઉપર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: પુર હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
1: એક સમય એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા. તેઓ બહુ જ ગરીબ હતા. તે ચારેય મિત્રો ખૂબ પૈસા કમાવા માંગતા હતા, પણ કેવી રીતે તે તેઓ જાણતા નહોતા. બહુ વિચાર્યા પછી તેઓ ગામ છોડી અને બીજા સ્થળે જઈ પૈસા કમાવાનો નિર્ણય કરે છે. થોડા દિવસ પછી તે લોકો મુસાફરી ચાલુ કરે છે. તેઓ અવંતી ગામની જગ્યાએ જાય છે. ચારેય મિત્રો શિપ્રા નદીમાં નાહે છે અને મંદિરમાં પૂજા કરે છે. મંદિરની સામે એક મુનિ જેનું નામ ભૈરવાનંદ હતું તે મળે છે. તે લોકો મુનિને નમસ્કાર કરે છે. મુનિ તેમને પૂછે છે, તમે ક્યાંથી આવ્યા છો? તમે આ શહેરની મુલાકાતે શા માટે આવ્યા છો? તે લોકો બધી વાત કરે છે અને મુનિ પાસે મદદ માંગે છે. મુનિ તેમના પર ખુશ થઈ તેમને ચાર દીવાની વાટ આપે છે અને કહે છે કે આ લઈને તમે હિમાલય તરફ જાઓ. જ્યારે આ વાટ તમારા હાથમાંથી પડી જાય ત્યારે તે સ્થળે ખોદજો. તમને ખજાનો મળશે. જે મળે તે લઈને ઘરે જતા રહેજો. તેઓ તે વાટ પોતાની હથેળીમાં મૂકી ચાલવા લાગે છે. રસ્તામાં ચાલતા એક મિત્રની વાટ પડી જાય છે. તે ખોદે છે તો તેમાંથી તાંબુ નીકળે છે. તેના બીજા મિત્રો તેને મૂર્ખ કહે છે. તે તાંબુ લઈને પોતાના ઘરે જતો રહે છે. તેઓ ફરીથી ચાલવા લાગે છે. બીજા મિત્રની હથેળીમાંથી વાટ પડી જાય છે. તે ત્યાં ખોદે છે તો તેમાંથી ચાંદી નીકળે છે. બાકી રહેલા મિત્રો તેને મૂર્ખ કહે છે. તે ચાંદી લઈને પોતાના ઘરે જતો રહે છે. થોડે દૂર ચાલતા ત્રીજા મિત્રની હથેળીમાંથી પણ વાટ પડી જાય છે. ત્યાં ખોદતા તેમાંથી સોનું નીકળે છે. પેલો મિત્ર તેને પણ મૂર્ખ કહે છે. ચોથો મિત્ર એકલો રહી જાય છે. તે આગળ ચાલે છે. તેને એમ હતું કે હવે હીરા મળશે, પણ ચાલતા ચાલતા તેની વાટ હથેળીમાંથી પડતી જ નથી. તે રસ્તો ભટકી જાય છે. તે મૂંઝવણમાં પડી જાય છે. તે આમ તેમ ભટકતા એક સ્થળે આવે છે જ્યાં એક માણસ ઊભો હતો. તે લોહીથી તરબતર હતો. આશ્ચર્યની વાત તો એ હતી કે તેના માથા પર એક પૈડું ફરી રહ્યું હતું. ચોથા મિત્રએ તેને પૂછ્યું, તું કોણ છે અને આ પૈડું તારા માથા પર કેમ ફરી રહ્યું છે? હજી તો તેણે પોતાનો પ્રશ્ન પૂરો પણ નહોતો કર્યો કે પેલું પૈડું તેના માથા પર આવી જાય છે. તે ચોથો મિત્ર પીડાથી રડવા લાગે છે અને કહે છે, મિત્ર આ શું છે? આ મને અસહ્ય પીડા આપી રહ્યું છે. હું આનાથી ક્યારે છુટકારો પામીશ? તું અહીં કેટલા સમયથી હતો? પેલા માણસે કહ્યું, હું રાજા રામના સમયથી અહીંયા હતો. હું પણ તારા જેવો ગરીબ હતો. કોઈ રીતે મને જાદુઈ વાટ મળી જેથી હીરા શોધવા હું અહીં આવી ગયો. મેં એક માણસને અહીં ઊભો રહેલો જોયો અને આ પૈડું મારા માથા પર આવી ગયું. ચોથા મિત્રએ પૂછ્યું, તું તારા ભોજન અને પાણી માટે શું કરતો હતો? પેલા માણસે કહ્યું, અહીં તને ભૂખ કે તરસ નહીં લાગે, તેમજ ઊંઘ પણ નહીં આવે. આટલું કહી પેલો માણસ ત્યાંથી જતો રહે છે. તેના ગયા પછી તેનો મિત્ર ત્યાં આવે છે. તેની આવી દશા જોઈને તેને તેની દયા આવે છે. તે કહે છે, મેં તને કહ્યું હતું કે આ સોનું આપણે વહેંચી લઈશું, પરંતુ હીરાની લાલચે તારી આવી દશા થઈ. મિત્ર, મને તારી દયા આવે છે. આટલું કહી તે ત્યાંથી પોતાના ગામ પાછું ફરે છે.
0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.

એક જળાશયમાં એક પક્ષી રહેતું હતું. તેને એક પેટ અને મોઢા બે હતા. તે સમુદ્રના કાંઠે ફરતું હતું. તેવામાં એક અજાણ્યું ફળ સમુદ્રના પાણીમાં તરતું ત્યાં આવ્યું. આ સ્વાદિષ્ટ ફળને પક્ષીનું એક મોઢું ખાવા લાગ્યું. ખાતા ખાતા તે બોલ્યું, કેવું સ્વાદિષ્ટ અને મધુર ફળ. બીજું મોઢું બોલ્યું, એમ લાવ જરા હું પણ ચાખી જોઉં. પહેલું મોઢું બોલ્યું, તારે શા માટે ખાવું પડે, આપણું પેટ તો એક જ છે ને. બીજું મોઢું બોલ્યું, હું ચાખી જોઉં કે કેવું મીઠું છે. પહેલું મોઢું બોલ્યું, ચાખ્યા ચાખ્યા હવે, એમ કહી તેણે ફળ ખાવા માંડ્યું. ખાતા ખાતા વધેલું ફળ તેણે પોતાની પત્નીને આપ્યું. ફળ ખાતા જ પત્ની વાહ વાહ બોલી ઉઠી અને પહેલા મોઢા ઉપર રાજી થઈ ગઈ. આ જોઈ પક્ષીનું બીજું મોઢું ઉદાસ થઈ ગયું. પહેલા મોઢાના અન્યાયનું વેરવાળવા તે વિચારવા લાગ્યું. એવામાં સાગરની લહેરોમાં તરતું એક વિષ ફળ આવી ચડ્યું. તે તુરત જ બીજા મોઢાએ પકડી લીધું અને કહ્યું, તે દિવસે તે અમૃત ફળ ખાધું હતું તો આજે આ ફળ હું ખાઈશ. પહેલું મોઢું બોલી ઉઠ્યું, અરે મૂર્ખ, ખાઈશ નહીં, આ તો વિષ ફળ છે. બીજું મોઢું બોલ્યું, હું વિષ ફળ ખાઉં તેમાં તારે શું. બીજું મોઢું બોલ્યું, અરે આપણે બંને મરી જઈશું, પેટ તો એક જ છે ને. બીજું મોઢું બોલ્યું, તે દિવસે તે મારું કહેવું માન્યું ન હતું, આજે હું તારું કહેવું નહીં માનું. આમ કહી તેણે વિષ ફળ ખાવા માંડ્યું અને વિષ ફળ ખાતા જ પક્ષી તુરત મૃત્યુ પામ્યું.

0: đấu trù. Trù.
1: બાપા કાગડો. બાલ દોસ્તો, હવે હું તમને બાપા કાગડો નામની વાર્તા કરીશ. એક હતો વાણિયો. વાણિયાને એક 6-7 વર્ષનો છોકરો હતો. એ છોકરો બહુ જ કાલો અને ઘણો જ પડપૂછ્યો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કંઈ નું કંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે ને એનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલિયાને નાખુશ કરે નહીં, કોઈ દિવસ પોતે ખીજાઈ ન જાય, હંમેશા ઘેલિયાભાઈ કહે ને એમ કર્યા કરે. એક દિવસ ઘેલિયો બાપની સાથે દુકાને આવ્યો અને લાડથી એના બાપનો ખોળો ખૂંદવા લાગ્યો અને જે તે પૂછવા લાગ્યો. એટલામાં દુકાનની સામે એક લીમડાનું ઝાડ હતું. એના પર એક કાગડો આવી અને બેઠો અને કો કો કરવા લાગ્યો. ઘેલિયાએ એ કાગડાને જોયો ને એટલે એ તરફ આંગળી કરી અને બાપને કહ્યું, બાપા કાગડો. બાપા કહે, હા ભાઈ કાગડો. ફરી વાર છોકરે બાપનો હાથ પકડીને કહ્યું, બાપા કાગડો. ફરી વાર બાપે ઉત્તર આપ્યો, હા ભાઈ કાગડો. છોકરાએ વળી ત્રીજી વાર કહ્યું, પણ બાપા કાગડો. બાપે પણ એટલી જ ધીરજથી કહ્યું, હા ભાઈ કાગડો. જવાબ આપી અને બાપ દુકાનના કામમાં જરા રોકાયો એટલે વળી છોકરે બાપનો ગોઠણ હલાવીને કહ્યું, જુઓ તો બાપા કાગડો. બાપે ધંધામાંથી ધ્યાન કાઢી અને ઘણી શાંતિથી કહ્યું, હા બેટા કાગડો. છોકરો કાલો અને પડપૂછ્યો હતો એટલે આટલાથી એને સંતોષ થયો નહીં. બાપ પાછો પોતાના કામમાં રોકાયો ત્યાં પછી પાછી એની પાઘડી ખેંચી અને વળી બોલ્યો, બાપા કાગડો. બાપે જરા પણ ચીડાયા વિના કહ્યું, હા ભાઈ કાગડો. હા, છોકરો તો વેને ચડ્યો અને વળી બોલ્યો, જુઓ તો ખરા બાપા કાગડો. બાપે ચોપડો લખતા લખતા છોકરા સામે જોઈને વળી કહ્યું, હા હો બેટા.

કાગડો. એ કાગડો છે હો. થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યો અને વળી ઘૂરી આવી હોય ને એમ બાપનો ખભો જોરથી હલાવીને બોલ્યો, બાપા કાગડો. બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું, હા ભાઈ કાગડો. આ રીતે છોકરો તો વારે વારે બાપને બાપા કાગડો એમ પૂછતો જ ગયો અને બાપ હા ભાઈ કાગડો એમ બોલતો જ રહ્યો. છેવટે છોકરો થાક્યો અને બાપા કાગડો બોલતો બંધ પડ્યો. બાપ પાણીઓ હતો, શાણો હતો. છોકરો જેમ જેમ બાપા કાગડો બોલતો ગયો તેમ તેમ તે ચોપડાના લખતો ગયો, બાપા કાગડો હા ભાઈ કાગડો એ પ્રમાણે લખતો ગયો. છોકરો થાકી ગયો ત્યારે બાપે ગણી જોયું તો બરાબર 100 વાર બાપા કાગડો હા ભાઈ કાગડો લખાયેલું હતું. ભવિષ્યમાં કોઈ દિવસ આ ચોપડો કામ આવશે એમ ધારી અને ડાયા વાણિયાએ ચોપડાને સાચવી અને જૂના દફતરોમાં મુકાવી દીધો. આ વાતે ઘણા વર્ષો વીતી ગયા. વાણિયો છેક ઘરડો થઈ ગયો હતો ને પેલો ઘેલિયો 30 વર્ષનો જવાન થઈ ગયો હતો. ઘેલિયો તો હવે મોટો શેઠ બની ગયો હતો અને વેપાર ધમ ધુકાર ચાલતો હતો. ઘેલિયો સગળે ઘેલા શેઠ થઈ પડ્યો હતો ને તેનું બધે બહુ માન હતું. પરંતુ પેલો ઘરડો વાણિયો બહુ દુખી હતો. ઘેલા શેઠ એની સેવા ચાકરી તો શા નહીં કરે, પણ શેઠાણીની શીખવણીથી મા બાપને ખૂબ દુઃખ આપતો હતો. બાપ કંટાળ્યો એટલે ઘેલિયાને કેવા લાડથી ઉછળ્યો હતો તે યાદ આપવાનો એણે વિચાર કર્યો. એક દિવસ ઘરડો વાણિયો લાકડીને ટેકે ટેકે દુકાને ગયો અને ઘેલા શેઠની ગાદીએ ચડી અને બેઠો. બાપને જોઈ અને દીકરો ચીડાયો અને મનમાં બબડ્યો, આ ડોસો અહીં ક્યાં આવ્યો? નકામો ટક ટક કરશે અને જીવ ખાશે. થોડી વારમાં ડોસાએ એક કાગડો જોઈ ટાઢે પેટે કહ્યું, ભાઈ કાગડો. ઘેલાશા તો ડોસાના પ્રશ્નથી વિચારમાં જ પડી ગયા અને અત્યંત ચીડાઈને બોલ્યા, હા બાપા કાગડો. ડોસાએ વળી કહ્યું, ભાઈ કાગડો. ઘેલાશાએ જરા વિચાર વધારે ચીડાઈ અને કંઈક તિરસ્કારથી જવાબ આપ્યો, હા બાપા કાગડો. ડોસાએ જાણ્યું કે દીકરો ચીડાય છે, પરંતુ તે દીકરાની આંખ ઉઘાડવા જ આવ્યો હતો તેથી પૂરેપૂરી શાંતિ રાખી અને બોલ્યો, ભાઈ કાગડો. ભાઈ તો એકદમ ખીજાયા અને ભભૂકી ઉઠ્યા, હા બાપા કાગડો. હા એક કાગડો છે, એમાં વારે વારે ભાઈ કાગડો એમ શું બોલ્યા કરો છો? મને મારું કામ કરવા દો ને, કહી અને ઘેલા શાડુમો કરી અને પોતાના કામે લાગ્યા. ઘરડો વાણિયો કંઈ કાચો ન હતો. એણે ઘેલાશાનો હાથ પકડી કાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે કહ્યું, ભાઈ કાગડો. હવે ઘેલાશાનો મિજાજ ગયો. એણે વિચાર્યું, આ ડોસો જોને નકામો, ભાઈ કાગડો લવ્યા કરે નથી કઈ કામ કે કાચ નવરો પડ્યો છે એટલે નકામો લવારો કર્યા કરે છે. એણે ડોસા સામે જોઈને કહ્યું, બાપા ઘેર જાઓ, અહીં તમારું શું કામ છે? દુકાને કામકાજમાં નાહક તમે શા માટે ડબાડબ કરો છો? શાંતિથી જરા ઘસી અને કાગડા સામે આંગળી કરી અને ડોસો બોલ્યો, પણ ભાઈ કાગડો. હા બાપા કાગડો કાગડો કાગડો. હવે તે કેટલી વાર કાગડો? કાગડા માટે શું છે તે કાગડો કાગડો કરો છો? ડોસો ફરી વાર આંગળી કરીને, ભાઈ કાગડો એમ બોલે તે પહેલા ઘેલા શેઠે વણોતરને કાગડો ઉડાડી મૂકવાનું કહ્યું. કાગડાને ઉડાડી મુકાવ્યો પછી લખતો લખતો પોતાના મનમાં બળેથી મોટેથી બબડ્યો, ખરેખર સાથે બુદ્ધિ નથી, એ બરાબર સાચું જ છે. આ ડોસાની બુદ્ધિ હવે છેક ગઈ છે, હવે તો ડોસો મરે તો સારું. ડોસાની આંખે આંસુ આવ્યા. એણે જૂના વણોતરને બોલાવી અને પેલો જૂનો ચોપડો કઢાવી ઘેલાશાના હાથમાં બાપા કાગડો હા ભાઈ કાગડો લખેલું પાનું મૂક્યું. ઘેલાશાને તેના બાળપણની સગળી હકીકત વણોતરે કહી સંભળાવી. ઘેલાશા સગળું તરત જ સમજી ગયો. દીકરે બાપની માફી માગી અને તે દિવસથી મા બાપની ખરા દિલથી ચાકરી કરવા લાગ્યો. બાલ દોસ્તો, કેવી લાગી તમને આ વાર્તા?

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: If you like this video, subscribe to my channel right now. Just click on the subscribe button.
1: Press the bell icon on YouTube app. And never miss another
2: episode. Dosto, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓન્લી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તમને

0: મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો, પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.

0: Hey guys, thank you so much for watching this video. Make sure to hit the subscribe button if you loved it. We're so close to 10,000 subscribers, so I'd love if you hit that subscribe button immediately to join my community so I can share my journey with you. Thank you so much. Hope you loved this one. Let me know what you think in the comments. See you soon.
1: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
2: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
2: રેડિયો પાલનપુર 90.4.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4.

0: કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

કૃષિને લગતી વિવિધ માહિતીઓથી સભર એવા આપણા સૌના મનગમતા કૃષિ દર્શન કાર્યક્રમમાં મિત્રો આપ જાણો જ છો કે અવારનવાર વિવિધ વિષયો લઈને અમે ઉપસ્થિત થઈએ છીએ કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને એવી જ રીતે આજે આપણે વાત કરવાના છીએ મત્સ્ય ઉદ્યોગ થતી આર્થિક ઉપાર્જન. હવે આજે મત્સ્ય ઉદ્યોગ છે જેનાથી અમે આપણે વધુમાં વધુ આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકીએ તેની વિસ્તૃત માહિતી માટે આપણી સાથે અહીંયા જોડાયા છે ડૉક્ટર પ્રકાશભાઈ પટેલ સાહેબ. હું સાહેબનો પરિચય આપું તો તેઓ સહ સંશોધન વૈજ્ઞાનિક,

0: સંશોધન નિયામક શ્રીની કચેરી કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. ડોક્ટર સાહેબને મળીએ અને મિત્રો એ સમજવાનો ખાસ પ્રયત્ન કરીએ કે જે મત્સ્ય ઉદ્યોગ છે એના થકી હું કઈ રીતે આર્થિક ઉપાર્જન વધુમાં વધુ કરીને ઓછી મને તકલીફ પડે એનો આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર. પ્રકાશભાઈ, હવે આમ તો મત્સ્ય ઉદ્યોગ એ વિષય નવો નથી, પણ મત્સ્ય ઉદ્યોગ થકી આર્થિક ઉપાર્જન વિશે આપણે જ્યારે વાત કરવાના હોય તો મત્સ્ય પાલન આપની દૃષ્ટિએ કોને કહેવાય? અને મને જેમ હતું કે માછીમાર અને મત્સ્ય પાલન એક જ છે, તો એ બંને અલગ કઈ રીતે પડે છે, ત્યાંથી કાર્યક્રમની શરૂઆત કરો.
1: ખૂબ સરસ બેન તમારો પ્રશ્ન, કે જનરલી આપણે માછીમારી કરતા હોઈએ છીએ કે ફિશિંગ કરતા હોઈએ છીએ, તો જે માછીમારો છે એ જાર અથવા તો બોટ, નાની હોડી કે મોટી બોટ, અથવા તો છીછરા પાણીમાં કે કિનારા ઉપર ઉભા રહીને માછલીની જારનો ઉપયોગ કરીને જે કુદરતી સ્ત્રોત જેવા કે દરિયામાંથી, નદીમાંથી કે મોટા જળાશયોમાંથી જે માછલી પકડતા હોય છે એને આપણે માછીમારી કહેતા હોય છે. જ્યારે તમે પૂછ્યું કે ભાઈ માછીમારી એ મત્સ્યપાલનથી કેમ અલગ પડે છે, તો મત્સ્યપાલનની અંદર આ માછીમારીથી જે કંઈ માછલી પેદા થાય છે કુદરતી સ્ત્રોતમાંથી મળે છે, અને જે કંઈ માછલી પેદા થાય છે એ જે વિશ્વની ડિમાન્ડ છે, વિશ્વની માંગ છે, એને આપણે પૂરી કરી શકીએ એમ નથી. એટલા માટે આપણે તળાવો તૈયાર કરીને કે પાંજરા પદ્ધતિથી યોગ્ય ટ્રીટમેન્ટ આપીને જે માછલીની જાતો છે કે જેનો આપણે ઉછેર કરી શકાય એવી માછલીની જાતો, ઝીંગાઓ કે શેવાર કે ક્લેમ કે ઓસ્ટર, એવી જેની ડિમાન્ડ છે વિશ્વમાં, એનો આપણે જે ઉછેર કરતા હોય છે એને આપણે મત્સ્યપાલન કહેતા હોય છે.
0: અને મત્સ્યપાલનમાં મેં પણ સમજ્યું છે સાહેબ કે જેમ આપણે ઝીંગા કે એવી તમે માછલીનું નામ આપ્યું જેનાથી આપણા માછીમારોને ફાયદો થતો હોય છે, પણ કેટલાક નિષ્ણાંતો એવું પણ કહે છે કે જે મત્સ્યપાલન છે એ કેટલાક પ્રકારનું હોય છે, એમાં કયા કયા પ્રકાર હોય છે સાહેબ?
1: મત્સ્યપાલનના જે પ્રકારોની વાત કરી ભાઈ, તો ખરેખર માછલી મત્સ્યપાલન અથવા એક્વાકલ્ચર જેને આપણે કહીએ છીએ, તો એક્વાકલ્ચરને જુદી જુદી પદ્ધતિથી વર્ગીકૃત કરી શકાય. એક તો પાણીની ખારાશના આધારે આપણે વર્ગીકૃત કરીએ તો એક તો મીઠા પાણીનું મત્સ્યપાલન છે, કે જેની અંદર મીઠું પાણી એટલે વધુમાં વધુ કદાચ એમાં ખારાશ હોય તો 0.5 PPT જેટલું હોઈ શકે, પણ 0.5 PPTથી જે ઓછી ખારાશ હોય એવા પાણીને આપણે એને મીઠું પાણી કહેતા હોય છે. અને મીઠા પાણીના જે સ્ત્રોતનો ઉપયોગ કરીને, એટલે કે કોઈ જળાશય હોય તો પાંજરા પદ્ધતિથી પણ કરી શકીએ, અથવા નાના તળાવો તૈયાર કરીને આપણે જે માછલી ઉછેરતા હોય છે એને આપણે મીઠા પાણીનું મત્સ્યપાલન કહેતા હોય છે. બીજા પ્રકારની જે વાત કરી એ ભાંભરા પાનનું મત્સ્યપાલન. હવે ભાંભરું પાણી એટલે બેન એવું કહેવાય કે જેની અંદર નદી અને દરિયો જ્યાં મળતા હોય એ વિસ્તારની અંદર ભાંભરું પાણી હોય, કે એ પાણીની ખારાશ દરિયા કરતાં ઓછી અને મીઠા પાણી કરતાં વધારે હોય, એટલે જનરલી આપણે એને 0.5 PPTથી લઈને 20 PPT સુધીને આપણે જનરલી ભાંભરું પાણી કહેતા હોય છે. અને આ ભાંભરા પાણીના ઉપયોગ કરીને આજે ઝીંગા ઉછેર પણ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ ભાંભરા પાણીનો ઉપયોગ કરીને આપણે પાંજરા પદ્ધતિથી મોટા તળાવ તૈયાર કરીને ઝીંગા સાથે પાંજરા પદ્ધતિથી બીજી એવી માછલી છે, સીબાસ છે, મિલ્કફિશ છે, એને પણ આપણે ઉછેર કરી શકીએ છીએ. અને ત્રીજું જે મત્સ્યપાલનની વાત કરી એ આપણે એને કહીએ મેરીકલ્ચર અથવા તો દરિયાનું મત્સ્યપાલન, કે દરિયો એટલો બધો વિશાળ છે કે જેની અંદર આપણે તળાવ તો બનાવી નથી શકતા, પણ એવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટા મોટા પાંજરાઓ કે જેની અંદર બહુ મોટી સાઇઝની માછલીઓ, પપ્પેનો છે, કોબિયા છે, એવી માછલીઓનો આપણે ઉછેર કરી શકીએ, જેને મેરીકલ્ચર કહીએ છીએ, દરિયાનો ઉપરનું મત્સ્ય ઉછેર. હવે એ પણ કરી શકાય. આજકાલ સીવીડની પણ વાત કરું તો સીવીડની જે જલજ વનસ્પતિ છે, દરિયાની વનસ્પતિ, જેનું આજે વિશ્વમાં ખૂબ જ ડિમાન્ડ છે અને આપણા રોજબરોજની જીવનમાં પણ એનો ઉપયોગ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જાપાનમાં તો એનો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે, એવી સીવીડનું પણ કલ્ચર આપણે દરિયામાં કરી શકીએ છીએ. તદુપરાંત એવા ઘણી બધી છીપલાની જાતો છે, એ પણ આપણે દરિયાની અંદર કરી શકીએ. એટલે આ રીતે મત્સ્યપાલનને આ રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ પાણીની ખારાશના આધારે. બીજી રીતે જો વર્ગીકૃત કરવું હોય તો આપણે કહીએ કે ભાઈ એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, કઈ ટેકનોલોજી વાપરીને આપણે કરીએ છીએ, તો જેની અંદર આપણે ટ્રેડિશનલ પદ્ધતિ કહીએ કે સામાન્ય તળાવ બનાવીને ખેડૂતો બહુ ઓછા પ્રમાણમાં બિયારણ નાખીને ખોરાક પણ બહુ ઓછો આપતા હોય, એવું જે કહીએ એવું પરંપરાગત રીતે આપણે ટ્રેડિશનલ ફાર્મિંગ પણ કરતા હોય છે. બીજું સેમી ઇન્ટેન્સિવ, કે જેની અંદર આપણે કે મધ્યમ કક્ષાનું ટ્રીટમેન્ટ આપવાની, મધ્યમ ખર્ચો જેમાં ઓછો હોય એવું સેમી ઇન્ટેન્સિવ ફાર્મિંગ પણ થાય, એની અંદર સારા ખોરાક પણ હોય છે, પણ એની જે ઇન્ટેન્સિટી છે એ થોડી મધ્યમ કક્ષાની હોય છે, એટલે એને આપણે સેમી ઇન્ટેન્સિવ પ્રકારનું પણ ઓછા મધ્યમ ખર્ચાનું પદ્ધતિનું મત્સ્યપાલન પણ કહેતા હોય છે. અને ત્રીજું કહીએ તો સઘન

0: મત્સ્ય પાલન કે જેની અંદર સુપર ઇન્ટેન્સિવ કહેવાય, કે જેની અંદર હાઈ સ્ટોકિંગ ડેન્સિટી હોય, મત્સ્ય બીજ વધારે પ્રમાણનું સ્ટોકિંગ કરવાનું, એમાં ઓટોમેશન પણ હોય, એમાં સારા પ્રકારના ખોરાક પણ આપવામાં આવતા હોય, અને પાણીની ગુણવત્તા જાળવવા માટે આજકાલ તો એઆઈનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. તો એ રીતે જેનું ટ્રીટમેન્ટ આપીને કરવામાં આવતું હોય છે એને આપણે સુપર ઇન્ટેન્સિવ કે ઇન્ટેન્સિવ પ્રકારનું મત્સ્ય પાલન
1: મીઠા પાણીથી પણ આપણે મત્સ્ય ઉદ્યોગ કરી શકીએ, પછી ભાભરા પાણીની પણ વાત કરી અને દરિયાઈ પાણીની પણ સાહેબ આપે વાત કરી. મીઠા પાણી થકી મત્સ્ય પાલન કઈ રીતે કરી શકાય અને હું અથવા મારા કોઈ પણ માછીમારો હોય એ આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકે એના વિશે વાત કરશો?
0: ખૂબ સરસ ક્વેશ્ચન છે બેન. આજકાલ જે આપણે કહીએ બ્લુ ઇકોનોમિકની વાત ચાલે છે, ભારતની અંદર આપણે લીલી ક્રાંતિ કરી, સફેદ ક્રાંતિ કરી, એટલે કે દૂધ ઉત્પાદન પણ સારું કર્યું, ખેતી ઉત્પાદન પણ કર્યું, અને હવે સરકાર શ્રી જેને કે નીલ ક્રાંતિ એટલે બ્લુ ઇકોનોમિક. તો મિત્રો, આજકાલ જે કંઈ માછીમારીથી જે માછલી પકડાય છે એના કરતાં હાલની તારીખમાં વિચારીએ તો વિશ્વની અંદર 50% વધારે માછલી આપણે એક્વાકલ્ચર એટલે કે મત્સ્યપાલનથી પેદા કરીએ છીએ. હવે બેનને જે ક્વેશ્ચન કીધો કે ભાઈ મીઠા પાણીનું મત્સ્યપાલન કરીને આર્થિક ઉપાર્જન કેવી રીતે કરી શકીએ, તો આપ જાણો છો તેમ ગુજરાતમાં 2340 કિલોમીટરનો દરિયાકાંઠો છે, તો એનો અંદાજિત 89,000 હેક્ટર વિસ્તારની અંદર તો આપણું ભાંભરું પાણી છે. અને બીજી વાત કરું તો નદીઓ અને ગામ તળાવો, આજકાલ દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર લગભગ ગામે ગામ ગામ તળાવો ઉપલબ્ધ છે. અને સરકારશ્રીએ જે પાણીના સંચયના ભાગરૂપે જે કંઈ તળાવો બનાવે છે ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં નાના ચેકડેમો બનાવે છે, તળાવો બનાવે છે, તો આ બધા તળાવો આપ જોતા હશો તો મોટાભાગના પડતર હોય છે. જ્યારે મિત્રો પડતર તળાવો હોય ત્યારે એની અંદર ખરેખર તમે જોતા હશો આલ્ગી થઈ જતી હોય છે, એક પ્રકારની જલજ વનસ્પતિ થઈ જતી હોય છે, અને આવા તળાવો ખડાયેલા તળાવો થઈ જતા હોય છે. પણ જો આની અંદર એક જાગૃતિ લાવીને દરેક યુવાનો જો આની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિથી જો મત્સ્યપાલન કરશે તો મને 100% ખાતરી છે કે એની અંદર આપણે સારું એવું આર્થિક રીતે ઉપાર્જન કરી શકીએ એમ છીએ. જેમ બેને વાત કરી તો મીઠા પાણીના મત્સ્યપાલનમાં વાત કરું તો ઇન્ડિયન મેજર કાપ જે કટલા, રોહું, મ્રિગલ આ ત્રણ જે ભારતીય માછલીઓ મેજર કાપની જે માછલીઓ છે એનું મોટાભાગે કલ્ચર થાય છે. અને ટોટલ ભારતના જે ઉત્પાદન છે એમાં 89% જે મીઠા પાણીની માછલી પેદા થાય છે આપણી ઇન્ડિયન મેજર કાપ છે. તદુપરાંત ચાઇનીઝ કાપ પણ છે, સિલ્વર કાપ છે, કોમન કાપ છે, તેમજ ગ્રાસ કાપ. જે મેં કીધું કે ગામ તરાવ માટે મિત્રો જો ગ્રાસ કાપને અંદર નાખવામાં આવે કટલા, રોમ, રીગલના સાથે, તો આપણે ગામ તરાવ પણ ચોખ્ખા રહેશે અને જે તરાવની અંદર કુદરતી વનસ્પતિ છે એ ઘાસ કાપનો એક ખોરાક છે. તો મિત્રો આ રીતે આપણે જે કુદરતી ખોરાકનો ઉપયોગ કરીને જો માછલી પેદા કરીએ તો આપણો ખર્ચો પણ ઓછો આવી શકે, એટલે આ રીતે ગામ તરાવનો પણ આપણે કાર્યક્ષમ રીતે ઉપયોગ કરીએ તો મને ખાતરી છે કે એની અંદર અમે લોકો નવસારી જિલ્લાની અંદર ઘણા એવા ગામ તરાવો હતા કે જેને અમે સજીવન કર્યા, ગામના ગ્રુપો બનાવ્યા, મંડળો બનાવ્યા યુવાનોના, અને એમને તાલીમ આપીને એવા ગામ તરાવોને સારી રીતે આજે પ્રોડક્ટિવ થઈ ગયા છે. એમાં માછલી પણ પેદા 6-7 ટન 2 હેક્ટરમાંથી કરતા હોય છે, અને નાના તરાવો તૈયાર કરીને પણ આપણે 0.5 હેક્ટરનું તરાવ, 1 હેક્ટરનું તરાવ એવું કરીને આપણે કાર્પ માછલી સાથે પાંજરા પદ્ધતિથી પંગસિયસ અને તિલાપિયા બંને પણ સાથે રહીને કરી શકીએ એમ છીએ, અને એનાથી તમારું ઉત્પાદન પ્રતિ હેક્ટર 9 ટન સુધી આપણે લઈ શકીએ એમ છીએ. એટલે આ રીતે આર્થિક ઉપાર્જનની વાત કરીએ અને સાથે સાથે મત્સ્યપાલનની અંદર પણ જો ખેડૂતોને ભાવ નથી મળતા, ઘણી વખત એમ કહે છે પંગસિયસ માછલીનું એટલું બધું ઉત્પાદન થાય છે કે એને ભાવ નથી મળતા, તો મિત્રો આજકાલ માછલીની પણ ડિમાન્ડ વધતી જાય છે. લોકો એક પૌષ્ટિક આહાર તરીકેની એક માંગ છે વિશ્વની અંદર, ભારતમાં પણ એક ઘરગથ્થુ ડિમાન્ડ ઊભી થઈ છે. તો આમાં પણ વેલ્યુ એડિશન કરીને ફિશ સ્ટીક, ફિશ સમોસા, ફિશ પિઝા એવી પૌષ્ટિક તૈયાર આહાર તૈયાર કરીને પણ આપણે આવી વાનગીઓ તૈયાર કરીને મને ખાતરી છે કે આવું જો આપણે પીરસશું અને લોકોને આપીશું તો 100% જે લોકો ખાય છે એ લોકો માટે એક પૌષ્ટિક આહાર તૈયાર થશે અને આર્ટના વેલ્યુ એડિશન કરીને પણ આપણે આર્થિક ઉપાર્જન કરી શકીએ એમ છે.
1: તો ડૉક્ટર સાહેબ, હવે જેમ તમે પણ જવાબમાં કાર્પ માછલી ઉછેર વિશે વાત કરી, કાર્પ માછલી ઉછેરના જે વિવિધ તબક્કા છે એના વિશે અમારા માછીમારોને કહેશો આપ?
0: કાર્પ માછલીના જે ઉછેરના વિવિધ તબક્કાની વાત કરી તો શરૂઆતનું જે સ્ટેજ કહીએ તો દરેક ઉછેર માટે ચાહે ખેતીવાડી હોય કે ગમે તે હોય એની અંદર બિયારણની જરૂર પડતી હોય છે. એમ માછલીને પણ સારું બિયારણ, સુધારેલી જાતોનું બિયારણ

જરૂરી છે. એટલે પહેલાં તો હેચરી હોય, અને હેચરીમાંથી જે બચ્ચા આવતા હોય છે એને આપણે સ્પોનમાંથી જે ફ્રાય બનાવીએ અને ફ્રાયમાંથી યર્લિંગ બનાવીએ, એમ નર્સરી અને રિયરિંગ યુનિટ એ પહેલો એક તબક્કો છે. અને આ રિયરિંગ યુનિટથી તૈયાર થયેલા આપણા ફિંગરલિંગ કે યર્લિંગ એ આપણા ગ્રોઆઉટ પોન્ડ, એટલે કે જેમાં આપણે માર્કેટેબલ સાઇઝની જે માછલી તૈયાર કરવાની હોય એ ગ્રોઆઉટ પોન્ડની અંદર આપણે ઉછેરતા હોય છે. એટલે આના બે તબક્કા છે, એક મત્સ્ય બીજ ઉછેર.

0: જે આપણે તળાવમાં સાહેબ માછલી ઉછેરી શકીએ. કાર્પ માછલી જે સાહેબ તમે ક્યારના વાત કરી રહ્યા છો, એની કઈ જાત તળાવ માટે પસંદગી કરવી જેને તમે ગ્રો આઉટ પોન્ડ કહી રહ્યા છો, તો એના વિશે થોડીક માહિતી આપશો?
1: કાર્પ માછલીમાં જે મેં તમને અગાઉ પણ કીધું કે ઇન્ડિયન મેજર કાર્પમાં ત્રણ જાતો છે. એક છે આપણી કટલા છે, બીજી છે રોહુ છે, ત્રીજી છે મ્રિગર છે. જ્યારે અન્ય વિદેશી કાર્પની વાત કરું તો કોમન કાર્પ છે, ચાઇનીઝ કાર્પમાં સિલ્વર કાર્પ છે, અને જે વાત કરી હતી મેં ઘાસ કાર્પ, તળાવની અંદર જે કંઈ વનસ્પતિ પેદા થાય છે એને સારી રીતે જે કુમરા પાન હોય છે એને ખાઈને જે પોતાનો વિકાસ કરતી હોય છે. ઘાસ કાપની વાત કરું મેં તો ઘાસ કાપ પોતાના વજનનું 5 ગણો જેટલો ખોરાક તરીકે લેતું હોય છે. એટલે તળાવની અંદર તમારું ઘણી વખત તો ઘાસ કાપને જો અંદર રાખી હોય તો આપણે તળાવની અંદર ઘાસ પણ ચોખ્ખું થઈ જાય, તળાવ ચોખ્ખું રહેશે અને આખું વર્ષ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ. સાથે સાથે કટલારો મૃગલ છે એ ઝૂપ્લેન્ટોન એટલે કે પ્રાણીજન્ય પ્લવકો માઇક્રો ઓર્ગેનિઝમ જે હોય છે એને પણ ખોરાક તરીકે આરોગતા હોય છે. સાથે સાથે આ પ્રાણીજન્ય પ્લવકો જે ઝૂપ્લેન્ટોન એનો ખોરાક ફાયટોપ્લેન્ટોન હોય એટલે માઇક્રો આલ્ગી હોય છે. તો આ માઇક્રો આલ્ગીને માઇક્રો ઓર્ગેનિઝમ ખાશે અને માઇક્રો ઓર્ગેનિઝમને આ માછલીઓ ખાશે. એટલે આપણે ઓછા ખર્ચની અંદર એટલે કે પૂરક આહાર ઓછો આપીને આ માછલીઓનો જો કટલા રોહ મૃગલનો આપણે કરવામાં આવે. સાથે સાથે મિશ્ર જાતિમાં આપણે સાથે સાથે સિલ્વર કાર્પ છે, ગ્રાસ કાર્પ છે, કોમન કાર્પ છે એને જો કરીએ તો આપણે સારામાં સારું ઉત્પાદન અંદાજિત 1 હેક્ટરની અંદર 4-5 ટન આપણે માછલીનું ઉત્પાદન લઈ શકતા હોય છે. સાથે સાથે આને સાથે આપણે ઝીંગા પણ કરી શકીએ એમ છીએ. એટલે મેક્રોબેકિયમ રોઝનબર્ગી આપણા જે ઝીંગા છે મીઠા પાણીના એના પણ કરી શકીએ છીએ. સાથે સાથે આ જ તળાવની અંદર આપણે પાંજરા પદ્ધતિથી એ જ તળાવમાં પંગસિયસ અને તિલાપિયાને જો કરશું તો જે પંગસિયસ માછલી છે એ વધારે ખોરાક ખાવાવાળી છે, એને પૂરક આહાર જોઈએ છે, તો એની જે અગાર નીકળશે એમાંથી જે એક્સક્રીટા નીકળશે એનાથી તળાવની ફળદ્રુપતા વધશે અને એની અંદર જે કટલા રોહ મૃગલને મેં કાર્પ માછલીઓ કીધી એનો જે ખોરાક માટેને જે પોષક તત્વો જોઈએ, નાઇટ્રોજન જોઈએ, કાર્બન જોઈએ, એ માછલીની અગારનો ઉપયોગ કરીને પંગસિયસની અગારનો ઉપયોગ કરીને એનો એમોનિયામાંથી નાઇટ્રોજન કન્વર્ટ થશે, એ રીતે કુદરતી આહાર પણ તૈયાર થશે અને એક સાયકલ તૈયાર થશે. એટલે બેન હું તો કહું છું કે અમારું જે મત્સ્યપાલન છે ખાસ કરીને મીઠા પાણીનું મત્સ્યપાલન એ ડિફોલ્ટ રીતે ઓર્ગેનિક પ્રકારનું મત્સ્યપાલન છે. એમાં બહુ કોઈ કેમિકલ વપરાતા નથી, એમાં કોઈ એવી દવાઓ પણ નથી વપરાતી. એટલા માટે આ મત્સ્યપાલનથી આપણે સારામાં સારું આર્થિક ઉપાર્જન પણ કરી શકીએ અને સારામાં સારું પૌષ્ટિક આહાર પણ લોકોને પીરસી શકીએ.
0: વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છે મત્સ્ય ઉદ્યોગ દ્વારા આર્થિક ઉપાર્જન. વિરામમાં જતાં પહેલાં સાહેબે જે માહિતી આપી ને એમાં મને સરસ માહિતી એ લાગી સાહેબ કે તળાવને ચોખ્ખું કરી દેશે. તો જ્યારે પણ મત્સ્ય ઉદ્યોગ આપણે કરવો હોય તો મત્સ્ય બીજ સંગ્રહ કરતાં પહેલાં તળાવને જો તૈયાર કરવું હોય તો સાહેબ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ?
1: બહુ સરસ વાત કરી બેન તમે, એ બહુ જરૂરી છે. કારણ કે એવું નથી કે ભાઈ આપણે માછલી તળાવમાં માછલીના બિયારણ રાખીને માછલી 2 કિલોની થઈ જાય, એવું નથી હોતું મિત્રો. આમાં પણ ખેતીવાડી કે અન્ય જે આપણી ખેતીમાં કે બીજા ઉછેરમાં જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિ હોય છે એ પણ જરૂરી છે. એટલે આમાં પાણીની ગુણવત્તા પણ બહુ જરૂરી છે. એટલે જ્યારે તળાવ તૈયાર કરવાનું હોય એમાં 2 રીતે હોય છે કે જો તમારા એક પાક લઈ લીધું તમારું તળાવ કંટ્રોલ કન્ડિશનમાં છે કે જેમાંથી આપણે પાણી કાઢી શકીએ એવું છે તો એને પહેલા પાક લીધા પછી તળાવને સૂકવવું જોઈએ, એની ખેડ કરવી જોઈએ. આમ કરવાથી મિત્રો જે હવામાનનો ઓક્સિજન છે એ તળાવના તળિયે સુધી જશે અને આગળના પાકના કારણે જે કંઈ અંદર ઓક્સાઇડ હોય છે, જે કંઈ સલ્ફાઇડ હોય છે કે બીજા ઝેરી વાયુઓ જે હોય છે એમોનિયા પ્રકારના એનું ઓક્સિડેશન થશે અને તળાવની તળિયું એકદમ શુદ્ધ બનશે. ત્યારબાદ જો ઘણી વખત એવું હોય છે કે ભાઈ આપણે તળાવને ખાલી કરી ન શકતા, ગામ તળાવ હોય છે જેમાં પાણી ભરેલું હોય છે, તો આવા તળાવની અંદર આપણે ખરેખર જે આગળ ઘણી વખત હોય છે કે કેનાલો પાણી લેતા હોય એમાં સારી ફિલ્ટર સિસ્ટમ ના હોય તો વીડ ફિશ જેને આપણે કહીએ પરચુરે માછલીઓ એ પણ અંદર આવી જતી હોય છે. સાથે સાથે ઘણી બધી શિકારી માછલીઓ પણ અંદર આવી જતી હોય છે તો પહેલાં તો આપણે આ માછલીઓને પણ દૂર કરવી જોઈએ. સાથે સાથે એમાં ઘણી વખત આલ્ગી અથવા તો વનસ્પતિ એ પણ પુષ્કળ હોય એને પણ આપણે દૂર કરવી જોઈએ. પછી એના પછી ચૂનાનો છંટકાવ કરવો જોઈએ. આજે તળાવની પાણીની પીએચ બહુ અગત્યની છે માછલી ઉછેર માટે. મોટાભાગના આપણે કહીએ તો જળચર પ્રાણીઓ છે 7.5થી લઈને 8.1ની પીએચમાં સારામાં સારો એનો વિકાસ થતો હોય છે. એટલે આપણે એનો ચૂનાનો છંટકાવ પણ કરવો જોઈએ. બીજું તમે વાત કરી પોષક તત્વોની તો જમીનની સુધારણા એટલે કે જમીન જો સારી હશે તો પાણીની ગુણવત્તા સારી હશે. એટલે એની અંદર કેવા પ્રકારના કાર્બન કેટલા પ્રમાણમાં છે, ફોસ્ફરસ કેટલો છે, નાઇટ્રોજન કેટલો છે એ પ્રમાણે આપણે એની અંદર ખાતરો પણ નાખવાના થતા હોય છે. કુદરતી ખાતર જે

0: જ્યારે માછલીનું બિયર આપણે કરતા હોય છે, નાખતા હોય છે, એ પહેલાં તરાવને આપણે વ્યવસ્થિત રીતે આ રીતે દરેક તબક્કામાં ધ્યાન રાખીને તરાવને તૈયાર કરવાનું હોય છે. અને જ્યારે પોષક તત્વોથી ભરપૂર એવું પાણી, જ્યારે ફળદ્રુપ પાણી તૈયાર થશે, ત્યારબાદ આપણે મત્સ્ય બીજનું સંગ્રહ કરવાનો.
1: બરાબર છે. પણ ડૉક્ટર સાહેબ, જે અમારા માછીમારો છે એમને પ્રશ્ન એવો થતો હોય કે ઘણી વખત જલીય વનસ્પતિ પણ નીચે હોય છે, શું એ નુકસાન કરે અથવા તો એને દૂર કરવાના અમે કયા પગલાં લઈ શકીએ?
0: હા, બહુ સરસ ક્વેશ્ચન. જલીય વનસ્પતિ બહુ મોટું નુકસાન કરે છે. આમ તો જલીય વનસ્પતિ એટલા માટે થઈ જાય છે કે એમાં માછલી નથી. શરૂઆત પર જો પહેલી વખત તમારે ક્રોપ કરવાનું હોય ત્યારે ગામ તરાવ પણ તમે જોતા હશો તો બહુ ખડાયેલા હોય છે. તો આવી જે જલીય વનસ્પતિમાં સપાટી ઉપર તરતી વનસ્પતિ પણ હોય છે, જેવી રીતે અઝોલા, લેમના એ પ્રકારની છે, તો એને આપણે જો દૂર કરવી હોય તો મેકેનિકલ પદ્ધતિ છે કે આપણે એક વાંસનો મોટો વાંસ લઈ બે બાજુ દોરડું બાંધીએ અને આપણે ઢસડીને બહાર કાઢીએ તો પણ આ બધી નીકળી જતી હોય છે, નેટિંગથી પણ નીકળી જતી હોય છે. ઘણા આપણા ખુરપી કે ઉક હોય છે કે દાંતરડું હોય છે એનાથી પણ એના ડાળખા કાપીને દૂર કરી શકાય. ઘણી વખતે વીડ કટર આવે છે, એમાં મશીન આવે છે કે એક પ્રકારનું એવું કટર હોય, ધારદાર કટર હોય છે, મશીનથી ચાલતું, એમાં બોટ સાથે લઈને પણ આપણે વધારે જો વનસ્પતિ હોય તો દૂર કરી શકીએ. બીજું રાસાયણિક પદ્ધતિ પણ છે, જેવી રીતે 2,4-D છે, એનો પણ આપણે છંટકાવ કરીને આપણે કરી શકીએ છીએ. ગ્લાયફોસેટ છે, એનો પણ સિમેજાઇન છે, એટલે એને પણ કેટલી વનસ્પતિ છે એના પ્રમાણમાં આપણે રાખીને આપણે 4-10 કિલોગ્રામ આ કેમિકલનો ઉપયોગ કરીને આપણે એને દૂર કરી શકીએ છીએ. પણ જેનું પ્રમાણ છે એ તરાવની અંદર વનસ્પતિનું પ્રમાણ કેટલું છે એના આધારે આ કેમિકલનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે જ્યારે આપણે આ કેમિકલ નાખવાનો થાય ત્યારે જનરલી એને આપણે 2 કિલોથી લઈને વધુમાં વધુ 10 કિલો પ્રતિ હેક્ટરે આપણે નાખી શકતા હોય છે. એટલે એના પહેલાં તો મેકેનિકલ પદ્ધતિ વાપરવાની, પછી રાસાયણિક પદ્ધતિ વાપરવાની. અને મેં તમને કીધું કે જૈવિક કંટ્રોલ, તો માછલી ખુદ આનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય છે. એવી ઘાસકાપ પણ જો આપણે નાખીએ તો આપણી વનસ્પતિ ઘણી બધી કંટ્રોલ થઈ શકે છે. એટલે આ રીતે આપણે કંટ્રોલ કરી
1: શકીએ. બરાબર. પણ ડૉક્ટર સાહેબ, હવે તમે જેમ માછલી ઉછેર વિશે વાત કરી રહ્યા છો, અને માછીમારોને પણ હું કહી દઉં કે ઘણી વખત સાહેબ એવું થતું હોય કે અન્ય શિકારી માછલીઓ અંદર હોય, કેટલાક ડોક્ટર અને નિષ્ણાંત એવું કહે છે કે આ અન્ય શિકારી માછલીઓને દૂર કરવી જોઈએ. મારો પ્રશ્ન એ છે કે કેમ દૂર કરવી જોઈએ, અને જો દૂર કરવી જ જોઈએ એટલી જરૂરી હોય તો કઈ રીતે દૂર કરી શકાય?
0: આમ તો શિકારી માછલી કે પરચુરણ માછલી, ઘણી માછલીઓ જે પરચુરણ હોય છે કે જે શિકાર નથી કરતી, પણ એક તો આપણું મત્સ્ય પાલન મેઇન ટાર્ગેટ છે આપણી જે નક્કી કરેલી જાતની માછલીને મોટી કરવી છે. આપણે બીજી માછલીને મોટી નથી કરવી કે જેની માર્કેટમાં ડિમાન્ડ છે. હવે સિમ્પલ છે કે જ્યારે આપણે જે બિયારણ નાખતા હોઈએ એ બિયારણમાં સાથે જો આ બધી પરચુરણ માછલીઓ હોય તો પહેલાં તો જગ્યા રોકે. બીજું ખોરાકની અંદર હરીફાઈ કરે. ચલો ખોરાકની અંદર હરીફાઈ કરતી તો ખોરાક આપણે આપી દઈએ, એનો વાંધો નથી. પણ ઓક્સિજન જે તરાવમાં પાણીમાં ઓગરેલો ઓક્સિજન છે એમાં પણ કોમ્પિટિશન થશે. એટલે આપણો જે ડિઝાયર માછલી છે જેને આપણે ઉછેરવી છે એ માછલી માટે પણ ઓક્સિજન ઓછો પડશે, ખોરાક પણ એ ખાઈ જશે, એટલે આપણે ખોરાકનો ખર્ચો થશે. સાથે સાથે માછલી માટે એનો ખોરાકની જગ્યા અને એનું એક્સક્રીટા, એનું ફિકલ મેટર બધું એ તરાવની અંદર છોડે છે. એટલે એમોનિયા પણ માછલી છોડતી હોય તો એ એમોનિયા પણ છોડશે અને પાણી ગંદુ કરશે, સાથે સાથે પોતાની ફિકલ મેટર છોડશે અને પાણીને ગંદુ કરશે. એ રીતે આ માછલી ખોરાકમાં પણ હેરીફાઈ કરે છે, જગ્યા પણ રોકે છે અને પાણીનું પણ ગંદુ કરે છે. એટલા માટે બેન આપણે આ માછલીઓને 100% કાઢવી જોઈએ. એટલે આવી બધી પરચુરણ માછલીઓ પણ કાઢવી જોઈએ. અને ઘણી શિકારી માછલી હોય છે, જેવી રીતે ફ્રેશ વોટર શાર્ક છે, સિંગી છે, કેટફિશ છે, મરેલ છે, આ માછલીઓ પણ વહેલા પ્રજનન કરતી હોય છે. એટલે આપણે માછલી જ્યારે આપણી કાર્પ માછલીઓ નાખવાની હોય એ પહેલાં મોટું બિયારણ થઈ ગયું, એટલે આપણે નાના બચ્ચાને ખાઈ જાય. એટલે એટલા માટે આપણું જે કહેવાય ને કે સર્વાઈવલ, જીવંત દર સારો મળે અને આપણી માછલી જે ડિઝાયર માછલી છે એનો સારામાં સારો ઉછેર થાય, એટલા માટે આપણે પરચુરણ માછલીઓ મિત્રો કાઢવી જ જોઈએ. અને ત્યારબાદ જ આપણે આપણી જે માછલીને જે ઉછેરવાની છે એના યોગ્ય સાઈઝના બિયારણ.
1: આમ તો સાહેબ એમ કહી શકાય કે તમારી પાસે એટલું બધું સરસ જ્ઞાન છે કે એમ થાય કે હજી પણ ઘણા બધા પ્રશ્નો પૂછી લઉં, પરંતુ સાહેબ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પણ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરથી આપ અહીંયા પધાર્યા અને અમારા જે દર્શક મિત્રોને સરસ મજાની માહિતી આપી, એ પહેલાં મારે તમારી પાસેથી જો ધારો કે મત્સ્ય ઉદ્યોગને લઈને કોઈ સંદેશો લેવો હોય તો હું લઈ શકું સાહેબ? એક સંદેશો આપશો?
0: મારો એક જ સંદેશો છે મિત્રો કે જેવી રીતે આપણો પડોશી દેશ જેમ ચાઇના

0: બધો એગ્રેશન સાથે એમ. હમણાં તમે જોતા હશો કે ટકલામેકન ડેઝર્ટ છે, ડેઝર્ટની અંદર મિત્રો એને રણની અંદર ખારું પાણી, એટલું બધું ખારું પાણી, એટલી બધી આલ્કલિનિટી હતી, એવા પાણીને એને પોતાની ટેકનોલોજી વાપરીને એમાં એ પાણીને તૈયાર કર્યું અને એની અંદર હજારો ટન એટલે કે 30,000 મેટ્રિક ટન જેટલી માછલી પેદા કરી, ઝીંગા પેદા કર્યા. એવા ટકલામેકન ડેઝર્ટમાં જો એ લોકો કરી શકતા હોય તો મિત્રો ભારતની અંદર, ગુજરાતની અંદર આપણો એટલો બધો વેટલેન્ડ વિસ્તાર છે કે જેની અંદર યુવાનોએ ખરેખર અવેલેબલ ટેકનોલોજી, જેટલી ટેકનોલોજી છે એનો એકદમ જાગૃત થઈને એકદમ એગ્રેશન સાથે આપણે કલ્ચર પણ કરવું પડશે, સાથે સાથે આપણું ડોમેસ્ટિક માર્કેટ વધે, પર કેપિટા કન્ઝપ્શન વધે, એટલા માટે આપણે જે વેલ્યુ એડિશનની મેં વાત કરી એ પણ મિત્રો કરવું પડશે. એટલે હું એટલું કહી શકું મિત્રો મારા અનુભવથી કે મત્સ્ય ઉદ્યોગની અંદર, મત્સ્યપાલનની અંદર ખૂબ જ ડિમાન્ડ છે અને આ ફિલ્ડની અંદર બ્લુ ઇકોનોમિક જે કહીએ એનો માટેનો એક ઉત્તમમાં ઉત્તમ જરિયો છે. એટલે મિત્રો, યુવાન મિત્રોએ તો આની અંદર ખાસ ઝંપલાવવાની જરૂર છે, જે દેશની આર્થિક સદ્ધરતાને એકદમ પરિપૂર્ણ કરશે અને જે રોજગારીના પ્રશ્નો છે એ પણ આપણા સોલ્વ થશે.
1: જી સાહેબ, અને ખરેખર તમે જે સરસ સુંદર મજાનો સંદેશો આપ્યો તે બદલ તમારો આભાર. આપ ગાંધીનગરથી અહીંયા પધાર્યા અને અમારા માછીમાર

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશ

અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની

0: જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

0: આપ સૌના બહોળા પ્રતિસાદને કારણે અમે ફરમાઈશ કાર્યક્રમ કમિટી દ્વારા પસંદ કરાયેલ શ્રોતાઓના પત્રોનું વાંચન કરીએ છીએ. સાથે સાથે અમને ફરમાઈશ પણ સંભળાવી છે. આપ સૌ બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા ફરી એકવાર આપ સૌને ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો.
1: તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. તો આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે બિંતી. બિંતી આપણને ફરમાઈશ કરી છે 90s ફેમસ સોંગ હમ તેરે પ્યાર મે. આ સોંગ એ લતા મંગેશકરના અવાજમાં ગાવામાં આવ્યું છે. આ મૂવી હતું દિલ એક મંદિર. આ ગીત એ બહુ જ ફેમસ છે અને સ્પેશિયલી અત્યારના ટ્રેન્ડિંગ રીલ્સમાં જોઈએ ને તો આ ગીત અત્યારે વધારે ફેમસ છે. જો કે લતા મંગેશકરના અવાજની અંદર ગવાયેલા દરેક ગીતોનો એક જાદુ એક ઓરા જ અલગ છે. તમારું શું માનવું છે? બિંતી આપણને જે ફરમાઈશ કરી છે હમ તેરે પ્યાર મે એની ઉપર આજકાલ તો વધારે રીલ્સ બની રહી છે. તો ચાલો સાંભળી બિંતીની ફરમાઈશ.

નેક્સ્ટ ફરમાઈશ કરતા છે મિતેશ. મિતેશે આપણને ફરમાઈશ કરી છે શિવ સમા રહે. આ મિતેશ આપણને કહે છે કે મહાદેવના બહુ મોટા ભક્ત છે અને મહાદેવની ભક્તિ એમણે ઘણા આગળ લાવવામાં મદદ કરી છે. અત્યારે એમની પાસે જો સરકારી નોકરી છે, સારું કામકાજ છે, તો એ ફક્ત અને ફક્ત મહાદેવના કારણે, અને એ માટે એ મહાદેવની ભક્તિના કારણે જ તેઓ આગળ છે. એટલા માટે તેઓ મહાદેવને અનુલક્ષીને આ સોંગ ડેડિકેટ કરવા માંગે છે. આ ગીત જે છે શિવ સમા રહે એ ગાવામાં આવે છે હંસરાજ રઘુવંશીના અવાજમાં. જો કે આ ગીત બહુ ફેમસ છે અને આ ગીતના લિરિક્સ એ તમને ઘણું બધું સમજાવી જાય છે કે આ દુનિયા છે અને આ દુનિયામાં જે મહાદેવે બનાવી છે એમના જેવું તો કોઈ મળ્યું જ નથી. તો મિતેશની

નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM, અને આજે મારે વાત કરવી છે મેન્ટલ હેલ્થ વિશે. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ અવેરનેસ ટોક. હવે એમાં શું આવે, જેમ કે પ્રશ્ન થાય કે હવે એમાં શું શું આવે, તો આપણે શું વિચારીએ છીએ, આપણે શું અનુભવ કરીએ છીએ, આપણને કેવા અનુભવ થાય છે, આપણું વર્તન કેવું છે, આ બધું જ અફેક્ટ કરે છે આપણા જીવનને. છતાં બી હાલ આજકાલ આપણે જાણીએ છીએ કે ઘણા લોકો એવા છે કે જે તણાવગ્રસ્ત છે. ચાલો હું તમને એક મસ્ત મજાની વાર્તા કહું. હવે એક વ્યક્તિ છે જેનું નામ છે અજય. હવે એની જીવનની પદ્ધતિ એટલે કે ફક્ત પાર્ટી કરવું, એન્જોયમેન્ટ, એન્ટરટેનમેન્ટ, ફક્ત ત્યાં સુધી એનું સીમિત હતું. પરંતુ જ્યારે એને ખબર પડી કે એના આંતરિક સંઘર્ષો, એનું ટેન્શન, એ બધું એનામાંથી ક્યારે બહાર નથી આવી શકતું, બધું કરે છે પણ ક્યાંક ને ક્યાંક અધુરાશમાં એ છૂટી જાય છે, ત્યારે એને એક નરેશભાઈ કરીને એક મિત્ર મળે છે. નરેશભાઈ એને સમજાવે છે કે ભાઈ, જીવન તો આવું હોય, દુનિયા ખૂબ મોટી છે, આ ફક્ત પાર્ટી કે તારા એન્ટરટેનમેન્ટના નેટફ્લિક્સ કે બધું એમાં નથી. તું જે ટેન્શનોથી, જે દુઃખથી તું જે પીડાઈ રહ્યો છે, એ કદાચ એને દૂર કરવાના રસ્તા અલગ છે. જેમ કે પ્રશ્ન થાય કે કોઈ કામની અંદર એટલું ડૂબી જવું કે તમને તમારા ટેન્શન બી યાદ ના આવે, અથવા કોઈ કાર્યમાં એટલું વ્યસ્ત થઈ જવું કે ટેન્શન માટે તમને સમય જ ના મળે. નાની મોટી સલાહો સાથે નરેશભાઈએ અજયને એટલો તો કેપેબલ કરી જ દીધો કે હવે અજય ખુદ એવા લોકોને જીવનની પદ્ધતિ શીખવાડી રહ્યો છે કે જે લોકો આ માનસિક તણાવની અંદરથી પસાર થઈ રહ્યા છે, મુશ્કેલીમાં છે.

0: ને એવા મદદ કરવા માંડ્યો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

નમસ્કાર નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, અને આજે આપણે વાત કરવાના છીએ, વિચારો તો આજે આપણે વાત કરવાના છીએ ગગલો અને ગગલેની. હવે એકવાર ગગલો અને ગગલી માનસરોવર તળાવ જોડે શાંતિથી બેઠ્યા, મસ્ત પવન આવી રહ્યો હતો, અને ગગાને પ્રશ્ન થયો કે ગગી, આ જીવન વિશે તે ક્યારેય વિચાર કરેલો છે? ગગીએ કહ્યું કે જીવન વિશે તો હંમેશા, ક્યારેક ક્યારેક તો રેગ્યુલર, દરરોજ મને વિચાર આવતા રહે છે કે આ જીવન શું છે, જીવનના ધ્યેય શું છે. ત્યારે ગગાએ કીધું કે તો પછી જીવનનો મતલબ શું થાય? ગગલીએ ખૂબ મસ્ત મજાનો જવાબ આપ્યો. જવાબ આપીને એને કહ્યું કે દરેક વ્યક્તિ માટે જીવન ના અલગ અલગ અલગ પ્રકારના પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે, પરંતુ મારા માટે એટલો જ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે મારા જીવનથી કોઈકના જીવનમાં કોઈક પોઝિટિવ ચેન્જ આવે, કોઈક પોઝિટિવ એનર્જી મળે.

0: મળી શકે. બસ એ જ આપણું જીવન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM અને હું છું કવન. હવે એક દિવસ ગગો અને ગગલી ડાળવાસના બજારમાં ખરીદી કરવા ગયેલા. એટલે સ્વાભાવિક રીતે બજારની અંદર એક નાનું બાળક બી હશે, એની મમ્મી બી હશે. એટલે મમ્મીએ બાળકને કંઈક વસ્તુ આપી, ચોકલેટ જેવું સમજી લો. હવે આ ચોકલેટ જોઈને બાળક હસ્યું અને આ જ વખતે ગગાની નજરે બાળક પર પડી. એટલે બાળકની ક્યુટનેસ જોઈને ગગો હસી પડ્યો. હસતા હસતા એને ફરીથી એક વિચાર આવ્યો, એક પ્રશ્ન સૂજ્યો, અને એ જ પ્રશ્ન એણે ગગલીને પૂછ્યો કે આ ખુશી કે આપણે જેને હેપીનેસ કહીએ એની પાછળની ફિલોસોફી શું છે? ગગલી હસી અને પછી બોલી કે મારા માટે હેપીનેસ એટલે કે ક્ષણ ક્ષણ જીવવું. તો ગગાએ ફરીથી પૂછ્યો કે આ પ્રશ્ન ક્ષણ ક્ષણ જીવવું બરાબર છે, પણ કેવી રીતે જીવવું, એના માટે કોઈ આઈડિયા? ત્યારે ગગલીએ ફરીથી જવાબ આપતા કહ્યું કે મનથી સ્વાભાવિક રીતે સહજ રીતે વાસ્તવમાં રહેવું એ મારા માટે ક્ષણ ક્ષણ જીવવું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો. મળીશું ફરીથી આવી કંઈક મસ્ત મજાની વાત સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર, યુ આર લિસનિંગ મી કવન, અને આપણે બધા સાંભળી રહ્યા છીએ રેડિયો પાલનપુર 90.4 FM. હવે એકવાર ગગુ અને ગગલી, આપણા પાલનપુરથી સૌથી નજીકમાંનું નજીક હિલ સ્ટેશન એટલે કયું પ્રશ્ન થાય તો એ છે માઉન્ટ આબુ. માઉન્ટ આબુના ગુરુ શિખર ઉપર જ્યારે મસ્ત મજાનો આનંદ આપતો પવન આવતો હોય અને દૂરથી આપણને એવું લાગે કે આપણે જાણે વાદળા ઉપર છીએ, અને પવન એ વાદળા એ એક મસ્ત મજાની ઠંડક આપણને અનુભવ કરતી હોય, અને ત્યારે બસ આવા જ વખતે ગગાને એક પ્રશ્ન થાય. પ્રશ્ન પૂછે છે કે ગગી, આપણે ક્યારે આપણા ભવિષ્ય ઉપર, આપણા ભવિષ્ય ઉપર એટલે કે આપણી ડેસ્ટિની ઉપર ક્યારે આપણે કંટ્રોલ કરી શકીએ, કે આપણે ક્યાં જવાના છીએ? ગગી ત્યારે થોડું વિચારે છે, વિચાર કરીને પછી મસ્ત મજાનો જવાબ આપે છે. ગગીએ કહ્યું કે જીવનની ખરી મજા ક્યારેક જીવનના ફ્લોને સમજવામાં છે. જેમ નદીનું વહેણ હોય ને, એને રોકવા કરતાં નદીને વહેવા દેવી, એમાં પણ મજા છે. એ મજા જીવન છે. જીવનના ફ્લોને સમજી, એને સ્વીકારી અને ફ્લોને અનુભવ કરવામાં એટલી મજા છે જેટલું ભવિષ્યને બાંધવામાં મજા નથી. એટલે કે આ એક પ્રકારનું બેલેન્સ છે તમારા કર્મ અને તમારી સ્વીકાર કરવાની ક્રિયાનો. યુ આર લિસનિંગ મી ઓન રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો. મળીશું થોડીક જ વારમાં એક મસ્ત મજાના ગીત પછી.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

કેમ છો મારા મિત્રો? તો આપણે એક વાત કરીએ, ગગો અને ગગી જે આપણા આપણી વાર્તાના આપણી વાતના જે મુખ્ય કેરેક્ટર છે, એ બાલારામના વન વિસ્તારમાં ફરવા નીકળ્યા, રસ્તો પસાર કરી રહ્યા હતા. રસ્તો પસાર કરતા હોઈએ, બાલારામનું જંગલ હોય એટલે આપણને કલ્પના થાય કે મસ્ત મજાનું વાતાવરણ હોય, હરિયાળી હોય. અને ત્યાં ગગાને અચાનક એક પ્રશ્ન થયો, એક કાંટાને જોઈને. ગગી, તું સત્ય વિશે શું જાણે છે? ગગીએ કહ્યું કે સત્ય એટલે સંપૂર્ણ જાણકારી. ક્યારેક એ સત્ય અપૂર્ણ હોઈ શકે, અથવા તમારી માન્યતાથી બી આગળ એ વિસ્તરાયેલું હોઈ શકે. તમે એને નથી જોઈ શકતા, પરંતુ એટલું વિસ્તરાયેલું છે એ સત્ય છે. અને ક્યારેક તમે જાણો છો એ અસત્ય છે, છતાં એ તમારા માટે તો સત્ય હોઈ શકે છે. અને જો તમારે ખરું સત્ય જાણવું હોય તો ગગીએ એક વસ્તુ એડ કરીને કીધી કે સત્ય જાણવા માટે સૌથી પહેલા અને આવશ્યક વસ્તુ જે જરૂરી છે એ છે તમારી સજાગતા, તમારી જાગૃતિ. જાગૃતિ અને સજાગતા એના માટે કે તમે દુનિયાને સમજવામાં મદદ કરી શકો, કારણ કે દુનિયાને ખરેખરમાં તો તમારે સમજવાની છે. એનું સત્ય શું છે તમારે જાણવાનું છે.

0: એક સત્ય સાથે ફરીથી મળીશું. ત્યાર સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM. ફરીથી મળીશું એક નવા મસ્ત મજાના ગીત સાથે. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: એ લોકો પાલનપુરની ફેમસમાં ફેમસ પાણીપુરી ખાતા હતા. પાણીપુરીનો સ્વાદ માણતા માણતા ગગાને એક ભૂતકાળનો સ્વાદ યાદ આવ્યો. એ જગ્યાએ એણે જે વસ્તુ ખાધી હતી એ સ્વાદ એ હજી સુધી ભૂલી નથી શક્યો. અને આ જ મંથન સાથે એને એક પ્રશ્ન થયો. એને ગગીને પૂછ્યો કે ગગી, જો તમને તમારા ભૂતકાળની અંદર જવાનો મોકો મળે તો તમને મજા આવે? અને મજા આવે તો શું કરવું અને તમને કેવો અનુભવ થાય? ત્યારે ગગીએ ખૂબ સહજ રીતે સરળ જવાબ આપ્યો કે ક્યારેક જતું કરવું એ બી જરૂરી છે. ભૂતકાળમાં જઈને કંઈ બદલાવ કરવો એ મારી ઈચ્છા નથી, પરંતુ એ ભૂતકાળને જતો કરવો એનાથી એક ફાયદો થશે જે તમને ગ્રોથ આપી શકશે, જે તમારા જીવનની ખૂબ એસેન્શિયલ જરૂરિયાત છે, એ છે જતું કરવું. યુ આર લિસનિંગ મી ઓન 90.4 FM રેડિયો પાલનપુર. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો. ફરીથી મળીશું એક નવા ગીત પછી. ત્યાં સુધી સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM અને હું છું કવન. અને જો તમને એક પ્રશ્ન પૂછવામાં આવે કે પાલનપુરનું સૌથી ભીડભાડવાળું માર્કેટ કયું છે, જેની અંદર તમને ખરીદીના અનેક ઓપ્શન મળી શકે છે, યસ, એ તમારા મગજમાં રાખજો. ગગો અને ગગી એ માર્કેટમાં ફરવા ગયા. માર્કેટમાં ફરતા ફરતા જે આપણા ગગાને પ્રશ્ન થાય એ જ કે જો

0: એટલી બધી ચોઈસ હોય તો આપણને ખુશી મળવાની, હેપીનેસ ફીલ કરવાની સંભાવના વધી જાય. ત્યારે ગગલી ફરીથી આને વિચાર કરીને જવાબ આપે છે, હકીકતમાં એવું નથી. જેટલી ચોઈસ વધે એટલા વિચારો વધે, એટલું ડિસ્ટ્રેક્શન વધે, અને એના સાથે સાથે એટલું ડિસસેટિસ્ફેક્શન વધે. જો તમે કોઈ કપડાંની દુકાનમાં ગયા હોય અને તમને એક કપડું ગમ્યું, બીજું કપડું ગમ્યું, અને ત્યારે તમારે બંને વચ્ચે ચોઈસ કરવાની આવશે ને, ત્યારે તમને થશે કે ના, કંઈક છૂટી ગયું. એટલે આ વાતનો અર્થ માત્ર એટલો છે કે જેટલું છે એને આનંદની રીતે, એને ખુશી અનુભવ કરવાની રીતે, કેવી રીતે જીવવું, કેવી રીતે એને માણવું, એ બધું છે હકીકતમાં તમારે જેની જરૂરિયાત છે એના ઉપર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સ્વસ્થ રહો, મસ્ત રહો, સાંભળતા રહો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર. આપ સૌ માટે લઈને આવું છું સુધા મૂર્તિની નવલકથા ડોલર વહુના અંશોને, જેનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ. સુંદર મજાની આ નવલકથા અને સામાજિક કાર્યકર્તાની સાથે શૈક્ષણિક રીતે સમાજને સુશિક્ષિત કરવાના પ્રયાસો કરનાર આ સુધા મૂર્તિ, કે જેઓ બિઝનેસમેન માટેના પ્રણેતા પણ ખરા અને સ્ત્રી સશક્તિકરણ ચળવળના કેટલાક અંગોમાંના મુખ્ય અંગ પણ ખરા, તેમને લખેલી આ સુંદર મજાની ડોલર વહુ નવલકથા. અંતે આપણે ગયા એપિસોડમાં એ ઘર કોનું હતું અને મીનુ કેવી રીતે સુંદર મજાનું ગીત ગાતી હતી આ બધી જ વાતોને વાગોળી હતી. અને એ ઘરના લગભગ બધા જ લોકો મીનાક્ષી ઉપર હુકમ ચલાવતા હતા. તેને આખો વખત કંઈક ને કંઈક કામ ચીંધ્યા કરતા. વળી રમાકાકી એ તો ખૂબ જ ચીડિયા અને સતત બડબડાટ કરનાર વ્યક્તિ હતા. છતાં ભીમા કાકાને મીનાક્ષી વહાલી તો હતી. રાત્રે એક વાંસનો ખાટલો ઢાળીને આંબાના ઝાડ નીચે તે ગોઠવાતા અને પછી તે મીનાક્ષીને હાથ મારતા, મીનુ અહીં આવ ને મારી પાસે બેસ બેટા.

કોઈક વાર તો બીજાને થોડું કામ કરવા દે. તું જો મારે માટે પેલું હરિદાસનું ભજન ગાઈશ? પહેલે માળે જ રહેતો શ્યામ દરરોજ સવારે પણ ભીમાકાકા માટે દૈવી સુરે મીનાક્ષી ગાતી તે ભજનોને સાંભળીને ઉઠી જતો. સુંદર મજાની સવારની અને ભીમાકાકા વચ્ચે મીનાક્ષી એટલે મીનુ સાથેના આ સંબંધની વાત પણ અદભુત છે. વાત ત્યાં આગળ વધારીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ભીમાકાકા એક વાચાળ ડોસા હતા, તેથી શ્યામ માટે આ બધી માહિતી તેમની પાસેથી મેળવી લેવી બહુ સરળ હતી. આમ તો તેણે શ્યામ સાથે કદી સીધી વાત કરી નહોતી, પણ તેની પાસે સમય જ ક્યાં હતો? વળી તે કોઈ અજાણ્યા યુવાન આદમી સાથે વાત પણ કઈ રીતે કરી શકે? તમે સાંભળી રહ્યા છો સુધામૂર્તિ લિખિત ડોલર વહુ નવલકથાના અંશો, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે એઆર મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર. વલસાડ કોલેજમાં મીનાક્ષી બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેણે હિન્દુસ્તાની સંગીતનો મુખ્ય વિષય રાખ્યો હતો. પોતાની કોલેજનું તેણે ઘણી સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કર્યું હતું અને ઘણા ઇનામો પણ મેળવ્યા હતા. તેનો લગ્ન માટેનો કોઈ વિચાર નહોતો. મુખ્ય કારણ એ હતું કે કુટુંબમાં તે માટે પૂરતા ધનનો અભાવ હતો. કદાચ એ બીએ પૂરું કરી લે અને જો તેને સરકારી નોકરી મળી જાય તો તે કદાચ લગ્નનો વિચાર પણ કરે, પણ એ વાત માટે ઓછામાં ઓછા 2 વર્ષ તો નીકળી જાય. મીનાક્ષીને કરવાના ઘણા બધા કામોમાં એક હતું આમલીને અગાશીમાં તડકે સૂકવવાનું. એક મોટી તપેલીમાં તે આમલી ભરીને અગાશીમાં જે ભાગમાં તડકો આવતો હતો ત્યાં આવી. આ ભાગ શ્યામના ઓરડાની પાસે જ

જમીન પર ચટાઈ પાથરીને તેણે શ્યામને પૂછ્યું, હું આમલી અહીં સૂકવવા મૂકું તો તમને કંઈ વાંધો નથી ને? આ પહેલી વાર તેણે એટલે કે મીનુએ શ્યામ સાથે વાત કરી. ઓક્ટોબરની ગરમીવાળી બપોરનો સમય હતો. આકાશ સ્વચ્છ અને નિર્મળ હતું. વસંતના સમયમાં હતા તેટલા મોટા પ્રમાણમાં ફૂલો દેખાતા ન હતા, છતાંય બકુલના વૃક્ષ પર ખાસ્સા પ્રમાણમાં ફૂલો હજી તાજા હતા. લેખિકાએ સુંદર વાતાવરણની વચ્ચે પણ ફૂલોની ગરિમાને સચવાઈને એના મહત્વની સાથે એ સુંદર મજાનો શૃંગાર રસ અહીં સર્જ્યો છે. વાતને આગળ વધારીશ, પરંતુ આ માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું. 90.4 મેગાહર્ટ્ઝ પર રેડિયો પાલનપુર પર મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હું અહીંયા અગાસીમાં ફૂલોને સૂકવું તો તમને કંઈ વાંધો તો નથી ને? શ્યામે મોટેથી હસીને કહ્યું, હા તમે તેમ જરૂર કરો, છેવટે તો આમલી પણ તમારી છે અને આ અગાશી પણ. પહેલી વખતની આ મૂલ્યવાન વાતચીતનો દોર વધુ લંબાવવા માટે હવે શું બોલવું તે માટે તેણે ખૂબ વિચાર કર્યો. થોડું અચકાઈ અને પછી તેણે કહ્યું, તમે ખૂબ સરસ ગાવ છો. આભાર, મીનુએ શરમાઈને કહ્યું. રેડિયો ઉપર નથી ગાતા? ઓહ, હવે તો હું ઘણા સમયથી રેડિયો ઉપર પણ ગાઉં છું. શું તમે મારો અવાજ એમાં નથી સાંભળ્યો? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વૌ નવલકથા, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને તમારા સુધી લઈને આવે છે આરજે યાર. શ્યામને પોતાની ઘણી બેવકૂફી સમજાઈ. ઓ સોરી, ધીમે ધીમે બોલ્યો, મને તો આ વાતની કશી ખબર જ નહીં. હવે પછી જ્યારે મારો કાર્યક્રમ રેડિયો વલસાડ પર આવવાનો હશે હું તમને ચોક્કસ જણાવીશ. તો હવે તમે સહેજ પેલી બાજુ ખસશો?

હું હવે જઈ શકું? શ્યામે બીજી તરફ છલાંગ જ મારી અને મીનાક્ષીને દાદરો ઉતરતા તાકી રહ્યો. અઠવાડિયાઓ વહી ગયા. શ્યામને હવે વલસાડનો અને દેસાઈ કુટુંબનો વધુ સારી રીતે પરિચય થઈ ગયો. કેટલીક વાર તેઓ તેને જમવાનું આમંત્રણ પણ આપતા. આવે પ્રસંગે પણ મીનાક્ષી ખાસ કશું બોલતી નહીં, પણ તેનું મૈત્રીપૂર્ણ અને મીઠું સ્મિત

લાંબો હોવો જરૂરી નથી, ટૂંકા પણ મધુરા શબ્દોની આપ લે સમય સાથે થોડુંક તમને આગળ વધવાની તક આપે છે. તો આ જ વાતને આગળ વધારીશું 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એક વખત પોતાની બેંકમાંથી ક્રિકેટ મેચ રમતી વખતે શ્યામને થોડી ઈજા થઈ. એક ઝડપી દડાએ લાગેલો એની કોણી ઉપરનો પ્રહાર અને તેને સાંધામાંથી એને ખેડવી નાખી. ડૉક્ટરે તેનો હાથ પ્લાસ્ટરમાં બાંધ્યો અને ઓછામાં ઓછા એક અઠવાડિયા માટે તદ્દન આરામ કરવાની સલાહ આપી. શ્યામે વિચાર્યું, શું એક અઠવાડિયા માટે હું અમદાવાદ જઈ આવું કે પછી અહીં કિશનને ત્યાં રહેવા જતો રહું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત ડોલર વહુ નવલકથાના આરજે એઆરના અવાજમાં અંશોને. તે મીનાક્ષીને પોતાની આ મૂંઝવણ વિશે કહેવાની લાલચ ટાળી ન શક્યો. જ્યારે ભીમા કાકાએ આ અંગે સાંભળ્યું ત્યારે તરત તેમણે શ્યામનો ઉધડો લીધો. થોડા અમથા આરામ માટે તારે શા માટે અમદાવાદ ઘરે ભાગી જવું છે? હે ભાઈ, અહીં તારી કાળજી લે તેવા ઘણા માણસો છે. જમવા ખાવાની ચિંતા તો કરતો જ નહીં, એ બધું હું સંભાળી લઈશ. ભીમા કાકા કેવળ શિષ્ટાચારની રૂએ વાત નહોતા કરતા. તેમણે એ કામ કરી બતાવ્યું. મોટે અવાજે તેમણે કહ્યું, મીનાક્ષી, હવે તારા માથે શ્યામની જવાબદારી છે. શું સમજી? એને રોટલીઓ ન ખવડાવતી, તેને ફક્ત દાળ અને ભાત આપજે.

ભલે તેને તું કોફી પાય, પણ ચા તો પીવડાવીશ જ નહીં. હા, મીનાક્ષી માટે આ એક વધારાની જવાબદારી હતી, પરંતુ શ્યામ તેને કદી દુઃખી, રોતી કે ગુસ્સે થયેલી જોઈ નહોતી. શક્ય છે કે તે બકુલ અને પારિજાતના વૃક્ષોને પાણી પાતા પાતા આંસુ સારી લેતી હોય. કોણ જાણે, ઘરના તો કોઈને તેના દુઃખ વિશે કશી જાણ જ ન હતી. જ્યારે આ છોકરી લગ્ન કરીને ઘરથી દૂર જતી રહેશે, ત્યારે જ આ બધાએ તેની સેવાઓની સાચી કિંમત સમજવી પડશે અને સમજાશે. શ્યામે દુઃખી મને વિચાર કર્યો. તમે સાંભળી રહ્યા હતા રેડિયો પાલનપુર, અને આ જ વાતનું અનુસંધાન હું કહીશ તમને આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એ જ વખતે મીનાક્ષી, એટલે કે જ્યારે શ્યામની જવાબદારી એના ઉપર સોંપવામાં આવી ત્યારે તે કોફીનો કપ લઈને હાજર થઈ. તે જે કંઈ વિચારતો હતો તે બધું જ તો ક્ષણભરમાં એ ભૂલી ગયો. એક બપોરે શ્યામને છોકરીઓના ખિલખિલાટ હસવાનો અવાજ સંભળાયા. આંબાના ઝાડ નીચે ચટાઈ પાથરીને મીનાક્ષી અને તેની સખીઓ વાતચીત કરી રહી હતી. તેનો વિષય હતો દિવાળીમાં કઈ સાડી ખરીદીશું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં ડોલર વહુ નવલકથાના અંશોને આરજે એઆરના સ્વરમાં. શ્યામને આ બધા રંગો વિશેની તો ખબર ન હતી, પણ વાતમાં રસ પડ્યો. મને ફાલસા રંગની સાડી ખૂબ ગમે છે, મેં મારા કાકાને કહ્યું છે કે આ વખતે મને તે જ રંગની સાડી ખરીદી આપે, મીનાક્ષીએ બધાને કહ્યું. તે રાત્રે તેણે ભીમા કાકાને પોતાના ઘરની સ્ત્રીઓ માટે લાવેલી સાડીઓ વિશે વાત કરતા પણ સાંભળ્યા. મીનુ, તારા માટે ફાલસા રંગની સાડી મને મળી જ નહીં, તારા માટે ભૂરા રંગની સાડી લેશું હો ને? ચિંતા ન કરો કાકા, મને ભૂરો રંગ પણ ગમે છે, મીનુએ શાંતિથી જવાબ આપતા કહ્યું. શ્યામ આ જવાબ સાંભળીને છક થઈ ગયો. તેને પોતાની બહેન સુરભિ પણ તેના જેવડી જ હશે એવો અનુભવ થયો. છેલ્લે જ્યારે તે અમદાવાદ હતો ત્યારે તે સુરભિની પાછળ આખું બજાર ઘસડાયો હતો, કેમ કે તેને ગુલાબી બોર્ડરવાળી ભૂરા રંગની જ સાડી જોઈતી હતી. એક ઘેરા ભૂરા રંગની સાડી જેને ગુલાબી કોર હોય. જ્યારે તેને આવી સાડી છેવટે જડી નહીં તો શું તેણે તે પછીની પસંદગી સ્વીકારી ખરી? કોઈ સવાલ જ ન હતો. તેણે તો બીજા દિવસે શ્યામને પણ ફરીથી બજારમાં ફેરવ્યો અને છેવટે એવી પસંદની સાડી બમણા ભાવે પણ લીધી, ત્યારે છૂટકો કર્યો. શ્યામે તેને કહેવું હતું કે આ રંગ તો સાવ ખરાબ છે, તારી

ઘેરી ત્વચા સાથે મેળ બેસે તેવો આ રંગ નથી. પણ તે કંઈ બોલ્યો નહીં અને તે હજી પણ પોતાની લાગણી કે વિચારને છુપાવીને ખોટું બોલીને પણ શિષ્ટાચાર પાઠવવાનો પાઠ મેળવ્યો ન હતો. જેમ આ વલસાડના લોકો સાહજિક જ કરતા હતા, લગભગ બધા, મીનું નહીં, કારણ કે તે અલગ હતી. તે નાસીપાસ થઈ પણ પોતાના સંયોગો જોઈ સમજી તેણે નિરાશાને છુપાવી દીધી હતી. જીવનમાં ઘણી બધી વખતે ઘણા માણસોની જવાબદારીઓ એમના જીવનમાં ખુશીઓ ઉપર કેટલાક પ્રતિબંધિત વિસ્તારો અને સીમાંકન બનાવી દે છે. આવું જ કંઈક અહીંયા હતું. વાતને આગળ વધારીશું, પરંતુ આ ગીતના વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

મીનું પોતાની ફાલસા રંગની સાડી ન મળવાની વાતથી નાસીપાસ થઈ, પણ પોતાના સંજોગો અને એને સમજીને એણે નિરાશાને છુપાવી દીધી હતી. સુરભીને તો એક પ્રેમાળભાઈનો સાથ હતો જે તેના ઉપર ઘણા પૈસા ખર્ચવા રાજી હતો. તેના માતા પિતા પણ તેને વહાલ કરતા હતા. મીનાક્ષી પાસે એવું કોઈ ન હતું.

વાત તે સારી પેઠે સમજતી હતી. એથી જ એણે પોતાના કોડને સ્મિત વડે ઢાંકી દીધા. કેવળ શ્યામને જ એ વાતનો જાણે અહેસાસ થયો હતો કે તેના સ્મિતની પાછળ સંતોષ નહીં બલકે દુઃખ હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ સમુદાયિક રેડિયો સ્ટેશન, અને તેના ઉપર સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતી ભાષામાં ડોલર વહુ નવલકથા આરજે એઆરના સ્વરમાં. બીજે દિવસે તો શ્યામે પૂછી જ લીધું, મીનાક્ષી, ફાલસાનો રંગ એટલે શું? શું તે લીલો કે તેની જાય ધરાવતો હોય કે પછી ભૂરો? જુઓ ને, સહેજ જાંબુના રંગનો, તે ફાલસાનો રંગ. પણ તમે કેમ પૂછો છો? ઓહ, એ તો અમસ્તુ જ, શ્યામે ખભા હલાવ્યા. જેણે પોતાનો હાથ ભાગ્યો ત્યારે આટલી કાળજી કરી હતી તેને માટે જો શ્યામ એક ફાલસા રંગની સાડી લઈ આવે તો કંઈ વધુ પડતું કર્યું એમ ન ગણાય. સાધારણ બાબત કે ક્રિયાને પણ સમાજ તો શંકાને કુશંકાની નજરે જોવાનું છે, અને એ ટેવાયેલો છે સમાજ. એથી એણે કશું ન કરવું તે જ સૌથી યોગ્ય છે એમ વિચારી લીધું. કેટલીક વાર કિશન તેને મળવા આવતો ત્યારે તેને ચીડવી લેતો, કેમ રે શ્યામ, તને તો વલસાડ ગમી ગયું છે ને? શું કોઈ ખીચડી તો નથી પકવી રહ્યા ને ભાઈ? સહેજે નહીં, શ્યામ ચીડાઈને કહેતો. પણ તારી જેમ મને છે ને આ ગામ હવે જરા ગમવા તો માંડ્યું છે. જીવનને કેટલાક એવા પળ અને સંજોગો હોય કે જ્યાં આપણે ગયા હોઈએ અથવા એ પરિસ્થિતિમાં મુકાઈએ છીએ ત્યારે આપણને એ અપ્રિય હોય અથવા ન ગમતી સિચ્યુએશન હોય, પરંતુ સમય જાય અને એની સાથે તમે જોડાઓ ત્યારે એ તમારા હૃદય સાથે નજીકથી જોડાઈ જાય છે. આવું જ કંઈક શ્યામ સાથે થઈ રહ્યું હતું. વાતને આગળ વધારીશ આ ગીતના વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્યામ, તને તો વલસાડ ગમી ગયું છે ને? શું એવું તો નથી ને કે કોઈ ખીચડી પકવી રહ્યા છો ભાઈ? સહેજે નહીં, શ્યામે ચીડાઈને કહ્યું, પણ તારી જેમ મને હવે કામ પણ થોડુંક પણ વધારે ધીમે ધીમે ગમવા લાગ્યું છે. એટલું જ, દેસાઈના ઘરમાં કોઈ વિશેષ તો ગમતું નથી ને? તે મીનાક્ષીને ગાતા સાંભળી કે નહીં ભઈલા? તને તેની શી ખબર? લો કરલો બાત, આખું વલસાડ ગામ જાણે છે. તે તો રેડિયો કલાકાર છે ભાઈ. થોડા સમય પછી કિશને તેને ફરી પૂછ્યું, તને ખાતરી છે ને કે બીજું કંઈ નથી? હે શ્યામ? ના ભાઈ ના, પણ તને આટલો બધો કેમ રસ છે? કંઈ ખાસ કારણ તો નથી, એ તો એમ છે કે મારી માએ મારું સગપણ એક અમદાવાદની છોકરી સાથે કરી નાખ્યું છે, એટલે હું તો તારો વિચાર કરતો હતો. બે મિત્રો વચ્ચેની આ ગપશપ હતી, ને ધીમે ધીમે વાત કળવવા, વાતને બહાર કાઢવા માટેનો પ્રયાસ કરતો હતો કે શ્યામના મનમાં આ સુંદર અવાજવાળીને એકદમ એવું તો ન કહી શકાય કે અત્યંત રૂપાળી, પણ કદકાઠીમાં હૃદયને મનમોહી લે તેવી આ સુંદર મજાની મીનુ એ કદાચ શ્યામને ગમી તો નથી કહી ને. પણ વાત શું થાય છે, આ બધી જ વાતો આગળ ક્યાં પહોંચે છે એ નવલકથામાં નિરૂપવામાં આવી છે, અને એ સાંભળવા તમારે મને આવતા એપિસોડમાં ફરી મળવાનું છે 90.4 મેગાહર્ટ્ઝ પર. અને તમારા અભિપ્રાય આ અંશો, આ નવલકથાઓ, આ ગુજરાતી ભાષાનું સાહિત્ય તમારા સુધી પહોંચાડીએ છીએ એ કેવું લાગે છે એ વાત તમારે અમને પહોંચાડવાની છે 95-12-99-66-88 પર. આ વોટ્સઅપ નંબર છે, અને આ સાથે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને કોઈ પણ ફેસબુક કે ઈમેલના આવા માધ્યમ થકી પણ તમારા અવાજમાં રેકોર્ડ કરીને કે ટેક્સ્ટ મેસેજીસથી તમારી વાતો પહોંચાડી આપો. અમે એને યોગ્ય ન્યાય આપવાનો પ્રયાસ કરીશું. ફરી મળીશું આવતા એપિસોડમાં સુધામૂર્તિની આ નવલકથા ડોલર વહુના આગળના અંશો માણવા માટે. ત્યાં સુધી અલવિદા દોસ્તો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણો સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો.

હેલો મારા રસોઈની રંગતના મિત્રો, હું કિન્નરી ગોળ મખાનાની ખીર અને ડુંગળીઓ બનાવવાની રીત તમારા માટે લાવી છું. આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખવાય એવી મખાનાની ખીર બનાવીશું. તો ચાલો ખીર બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ સ્ટીલની ચડા તળિયાવાળી તપેલીને ઘીથી ગ્રીસ કરી 2 લિટર અમૂલ ગાયનું દૂધ ધીમા તાપે ગરમ કરીશું. દૂધને 3-4 મિનિટ સતત હલાવતા રહીશું ત્યાં સુધી 3-4 ગાજરને છીણી લઈશું. હવે દૂધ ગરમ થઈ ગયું છે તો ગાજરની છીણ નાખી નરમ થાય ત્યાં સુધી હલાવીશું, જેથી દૂધ તપેલીના તળે ચોંટી બળી ન જાય. દૂધમાં 3-4 કેસરના તાંતણા અને 1/2 ચમચી ઇલાયચીનો પાવડર નાખી મિક્સ કરીશું. જ્યાં સુધી દૂધ ઉકળી રહ્યું છે ત્યાં સુધી આપણે મખાનાને શેકી લઈશું. બીજા ગેસ ઉપર 1 કપ મખાનાને કઢાઈમાં ઘી ગરમ કરી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું. 2-3 મિનિટમાં મખાના 2 આંગળીઓ વચ્ચે દબાવવાથી તૂટી જાય એવા શેકાઈ જશે. ગેસ બંધ કરી મખાનાને બાઉલમાં કાઢી લઈશું. આમાંથી 1/2 મખાના મિક્સર જારમાં લઈ 8-10 કાજુ નાખી 1/2 કચરો પાવડર બનાવી લઈશું. હવે દૂધમાં ગાજર નરમ થઈ ગયા છે, દૂધ પણ ઉકળીને ઘણું ઓછું થઈ ગયું છે. મખાનાનો પાવડર અને આખા મખાના નાખી મિક્સ કરી લઈશું. ખીરમાં મીઠાશ લાવવા માટે 1/2 કપ દેશી ગોળ નાખી ગોળ ભળે ત્યાં સુધી હલાવીશું. ખીરમાં 1 ચમચી બદામની કતરણ, 1 ચમચી પિસ્તાની કતરણ અને 1 ચમચી કિસમિસ નાખીશું અને 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરી ખીરને એકદમ ઠંડી થવા દઈશું. ખીર ઠંડી થયા બાદ 1/2 કપ ફ્રેશ ક્રીમ નાખી મિક્સ કરી લઈશું, જેથી ખીરમાં રબડી જેવું ટેક્સચર આવી જશે. ખીરને સર્વિંગ બાઉલમાં કાઢી પિસ્તા, બદામ અને મખાનાથી સજાવીશું. આ સરસ મજાની ખીર વ્રત, ઉપવાસ કે 11 બનાવી જરૂરથી ટ્રાય કરજો.

આજે આપણે ઉત્તર ગુજરાતના મહેસાણાનું પ્રખ્યાત ડુંગળિયું બનાવીશું. તો ચાલો ડુંગળિયું બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ 700-300 ગ્રામ નાની નાની ડુંગળીઓ. આ શાક શિયાળામાં બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. પ્રમાણમાં એટલે કે 300-300 ગ્રામ ટામેટા લઈશું અને એટલા જ પ્રમાણમાં એટલે કે 300-300 ગ્રામ ટામેટા લઈશું. ટામેટાની પ્યોરી બનાવી સાઈડમાં રાખી લઈશું. ડુંગળીની છોલી જેવી રીતે આપણે ભરેલા રીંગણામાં કાપા પડે છે તેવી રીતે 4 કાપા પાડી લઈશું. કડાઈમાં 1/2 કપ તલનું તેલ ગરમ કરી ડુંગળીઓ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંકળી લઈશું. ડુંગળીઓ સંતળાયા બાદ બાઉલમાં કાઢી સાઈડમાં રાખી

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા

0: કરું, અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો, પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ